હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. આ સાથે જ આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપીએ છીએ. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે.

આજે જેઠવદ સાતમ વિક્રમ સંવત 2082 તદનુસાર તારીખ 7 જુલાઈ ઈસવીસન 2026 મંગળવાર અત્યારે સવારના 5:53:20 થઈ રહી છે. પ્રાતઃસભાના પ્રસારણમાં સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય દિશા. વક્તા લતા હિરાણી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન ચોપાઈ ગાનના કલાકાર સુરેશ વાડકર. 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. 7:00 સાંભળશો સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે. 9:30 ગુજરાતી ગીતો. 10:02 આરોગ્ય જગત કાર્યક્રમમાં ચામડીને લગતા વિવિધ રોગો અને તેની સારવાર આ વિશેની વાત અને ડૉક્ટર તૃપ્તિ શાહ સાથેની મૌલિન મુનશીની મુલાકાત. 10:30 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત. 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. પ્રસ્તુત કરશે હિના મોદી. 11:45 ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:02 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. જય ભારતી કાર્યક્રમ બપોરે 1:30. 2:40 સાંભળશો ગુજરાતી ગીતો. સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો

कार्यक्रम गोलमोहर लोक संगीत 5:45 6:30 युवा दोस्तों माटेनो कार्यक्रम युवाणी 7:22 गामनो चोरो रात्रे 8 सुर माधुरी 8:30 સાંભળશો ગુજરાતી ગીતો 9:15 સમાચાર દર્પણ 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કરાશે 10 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત મિત્રો આ છે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની અને હવે સ્થાનિક હવામાન સમાચાર હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન કેટલાક વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે સાથે વાદળછાયું આકાશ રહેશે આજનું મહત્તમ તાપમાન 35.2°C 0.5°C વધારા સાથે નોંધાયું ગઈકાલનું ન્યૂનતમ તાપમાન 27°C જે 0.5°C ઘટાડા સાથે નોંધાયું આજે સવારે 5:30 27.6°C તાપમાન નોંધાયું હવામાં ભેજનું પ્રમાણ 90% હતું રાત્રિ દરમિયાન 4.5 mm વરસાદ નોંધાયો સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી બરાબર 6 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર

અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ સંત કવિ તુલસીદાસની રચના, યશવંત ભટ્ટ અને સાથીઓના સ્વરમાં.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે દિશા. વક્તા લતા હિરાણી.
1: કાર્યશીલ દિવસો આથમે છે અને એક રાહતનો દમ લઈ ફરીને ઉગે છે. ઋતુઓ આવે છે, જાય છે. બાળપણ, યુવાની અને જરાનું ચક્ર પણ ચાલ્યા કરે છે. બીજ અંકુરાય છે, છોડ પનપે છે, વૃક્ષ વિસ્તરે છે. એવું જ પાનખર અને વસંતનું. સૌનો આવકાર. કુદરતનું કે માનવ જીવનનું આખું એ ચક્ર ગોળ ગોળ ઘૂમે છે પૃથ્વીની જેમ. આ એક સનાતન અને સર્વમાન્ય સત્ય છે એ સાબિત કરવાનું રહેતું નથી. પણ તો પછી એ વિચાર આવે જ કે દિશા એ શું છે? દિશાનું અસ્તિત્વ છે? સીધી લીટીમાં ગતિ કરનાર માટે દિશા જેવી કોઈ સંભાવના હોઈ શકે, પરંતુ આત્મનિરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણનું તારણ એ જ બતાવે છે કે જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાં જ પહોંચવાનું છે. ફરી એની એ જ યાત્રા એમ જ થયા કરવાની છે. એટલે દિશાનો કોઈ મતલબ નથી કદાચ, પણ સાવ એવું એ નથી. આપણે દિશા શબ્દને બે રીતે તપાસીએ, ભૌતિક સંબંધે અને આધ્યાત્મિક સંબંધે. ભૌતિક પાર્થિવ જગતમાં દિશા શબ્દ ચોક્કસ અર્થપૂર્ણ છે. નાના બાળકની પાસે એક દિશા છે, સતત એની માનો ચહેરો, માનો ખોળો, માનું સામીપ્ય, અને બીજી દિશા એના વધવા તરફ, મોટા થવા તરફ. પ્રેમી પાસે બે દિશા છે, એક એના પ્રિયપાત્રના સુખ માટે કંઈ પણ કરી છૂટવા તરફ અને બીજી પોતાના રોજબરોજના કર્તવ્યો તરફ. સામાન્ય માનવી પાસે પણ બે દિશાઓ છે, પોતાના કુટુંબ તરફ અને પોતાની કારકિર્દી તરફ. સાધુ સંતો પાસે પણ બે દિશા કહી શકાય, સમાજને ઉર્ધ્વપંથે વાળવા તરફ અને પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ. ડાળીની દિશા છે પંખી અને આકાશ. આકાશની દિશા છે પૃથ્વી અને બ્રહ્માંડ. બ્રહ્માંડની દિશા છે અવકાશ અને એના રહસ્યો. પૃથ્વીની દિશા છે આકાશ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ. આમ આ યાદીને ક્યાંય સુધી લંબાવી શકાય. દિશા માનવીની આંખોમાં છે, વિચારોમાં છે, કાર્યોમાં છે, અને એમ છતાંય એ દિશા ભૂલે એવું બને, અને ત્યારે પ્રકૃતિના તમામ તત્વો એને સાચી દિશા બતાવવા તત્પર હોય છે. સૂર્ય ઉગ્યા કરે છે, આથમ્યા કરે છે અને માનવીને ઉજળો રાહ બતાવે છે. વૃક્ષ નમવા

ફળવાની અને ફૂલ ખીલતા રહેવાની શીખ આપે છે તો જળ ક્રોધ છોડી શીતળતા અર્પવાનું અને વાદળ વરસતા રહેવાનું સૂચવે છે. હવે દિશા શબ્દને આધ્યાત્મિક સંદર્ભે તપાસીએ. માનવ જીવનની એક દિશા સીધી લીટીના સ્વરૂપે છે, જેમાં માનવી માત્ર ગતિ કરે છે, પડાવો આવતા રહે છે અને આગળ વધતો રહે છે. અંતે યાત્રા પૂરી થાય છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે છે. માનવ જીવનમાં એક બીજી દિશા એ સીધી લીટી છોડી અને જરા ઉપર તરફ ખસતી રહે છે, જીવનને થોડું થોડું ઉર્ધ્વ ગતિએ લઈ જાય છે. જન્મ મરણનું ચક્ર તો અહીં પણ ચાલે છે, પણ એના એ સ્થળે નથી રહેતું. જાગૃત માનવીમાં પાપ અને પુણ્યની જેટલી સમજ વિકસે છે, ઈશ્વરીય શક્તિની જેટલી એ પહેચાન મેળવે છે અને એને અનુસરે છે, તેમ તેમ તેના જીવનની દિશા ઉર્ધ્વ ગતિ પામતી જાય છે. જેમ જેમ આ દિશા સાથે એનું અનુસંધાન વિકસતું જાય, તેમ તેમ એ એક પછી એક સીડી ચડતો જાય, એનો અંતઃ વિવેક ખીલતો જાય અને અંતે જન્મ મરણના ચક્રને ભેદી એ પરમ પદને પ્રાપ્ત કરે અને પછી સઘળું અનંતમાં વિલીન થઈ જાય. ન રહે પથ કે ન રહે પથિક, ન રહે દિશા કે ન રહે મંજિલ, સઘળું સર્વત્ર વ્યાપ્ત અને એકાકાર. જીવનમાં અનંતની દિશા અને અનંત તરફ દિશાઓ ઓગાળી દેતી યાત્રા જેના દરવાજે દસ્તક દેતી રહે, એવા પુણ્યશાળી મનુષ્યોથી આ પૃથ્વી ગુંજતી રહે અને એમાં આપણું પણ ક્યાંક સ્થાન હો, એ જ આજના દિનની આપ સૌને શુભેચ્છાઓ. અમૃતધારામાં હમણાં આપ સાંભળી રહ્યા હતા દિશા વિશે વક્તા લતાબેન હિરાણીની ચિંતનાત્મક વાત. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર સુરેશ વાડકર, સંગીત સતીશ ભાટિયાનું.

શ્રીરામચરિતમાનસ ગાન હમણાં આપ સાંભળી રહ્યા હતા. ચોપાઈ ગાનના કલાકાર હતા સુરેશ વાડકર, સંગીત નિયોજન સતીશ ભાટિયાનું હતું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ મધુમતી ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: बह्रीन् देशे निवसद्भिः प्रवासी भारतीयैः सह वार्तां साधितवान्। भारतर्तुविभागेन अद्य गुजरात सौराष्ट्र कच्छ मध्य महाराष्ट्र तटीय कर्नाटक प्रदेशेषु अतिवृष्ट्या सह प्रचंड वृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता। आगामि दिनद्वयोः दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश उत्तराखंड आंतरिक कर्नाटक मध्य प्रदेश विदर्भ उपहिमालयी पश्चिम बंग सिक्किम राज्येषु प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। अंडमान निकोबार द्वीपेषु आंध्र प्रदेशे गांगेय पश्चिम बंग प्रदेशे अरुणाचल प्रदेशे असम राज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे यूएसए बेल्जियम वा देशं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સદાબહાર ગીતો ગીતો સાંભળીએ તે પહેલાં આ સંદેશ
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે જીએસઆરટીસીની 111 આધુનિક જીપીએસ યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।

મિત્રો, આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6-7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પોંઢામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
1: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
0: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાડા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે 2ના મોત થયા છે. સાવરકુંડલાના ગિનિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયા ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ

0: પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નહાવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા મોબાઇલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે. જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર, સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
1: सभी प्रमुख स्टेशनों पर हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी स्थापित की है. स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है. तो उनको किसी भी प्रकार की असुविधा ना हो, उसके लिए हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है. हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं, जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abid ને ફોલો કરશો. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી. અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી.
2: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું. હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
0: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
3: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મેં બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મેં રખતે હુએ કિયે ગયે હૈ.
0: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ.
4: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
5: રથ યાત્રા કા તહેવાર આ રહા હૈ ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ

0: जो इन्फॉर्मेशन मिली थी उस इन्फॉर्मेशन के हिसाब से उन्होंने तीन युवाओं को पकड़ा है, जो तीनों बाहत तहसील और आगरा जिले के हैं, और तीनों के पास से कुछ चार देसी इलीगल हथियार मिले हैं, पिस्टल, और उनके साथ लाइव कार्ट्रिज और एक एडिशनल मैगजीन मिला है।
1: क्रिकेट में भारत और इंग्लैंड वच्चे आज नोटिंगहाम खाते त्रीजी टी20 मैच रमाशे। आ मैच भारतीय समय मुजब रात्रे 10 वागे शुरू थशे। पांच मैचनी श्रेणी में भारत 1-0 थी पाछळ छे। श्रेणीनी चौथी मैच ब्रिस्टल और पांचमी मैच साउथहेम्पटन में रमाशे। त्यारबाद भारत इंग्लैंड सामे 3 मैचनी एक दिवसीय श्रेणी पण रमाशे। अने अंते मुख्य समाचार फरी एकवार। છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત, અમરેલીમાં 2 ના મોત। મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો। ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર। ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર। રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી। વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા। નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીએ નરસિંહ મહેતા રચિત કેટલાક પદો.

આ પ્રથમ રચના આપે સાંભળી પ્રફુલ્લ દવેના સ્વરમાં. મિત્રો, હવે સાંભળીએ દીપ્તિ દેસાઈના સ્વરમાં નરસિંહ મહેતાનું આ પદ.

0: Drap sam blir rädjo.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે એઆઈઆરની એફએમ ગોલ્ડ અને એફએમ રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, એઆઈઆર ઉર્દુ, એઆઈઆર ગુજરાતી, એઆઈઆર મરાઠી, એઆઈઆર પંજાબી અને એઆઈઆર મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. એઆઈઆરની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
0: થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री के स्वागत के लिए पारंपरिक इंडोनेशियाई और भारतीय नृत्य प्रस्तुतियों वाला एक शानदार सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया. यह दोनों देशों के बीच गहरे सभ्यतागत और सांस्कृतिक संबंधों को दर्शाता है. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता करेंगे. वार्ता में व्यापार, निवेश, रक्षा, समुद्री सुरक्षा, डिजिटल तकनीक और सांस्कृतिक आदान प्रदान के क्षेत्रों में सहयोग बढ़ाने पर ध्यान केंद्रित किया जाएगा. इससे भारत और इंडोनेशिया के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी. आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
0: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે.
2: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है. कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है. आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम कर रहे हैं. मॉडल बायलॉज को स्वीकार कर लिया.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ડોક્ટર જયશંકર ખાડી દેશોની તેમની 4 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં કતારથી બહેરીન પહોંચ્યા, જેમાં કુવૈત અને ઓમાન પણ સામેલ છે. ડોક્ટર જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી

0: અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો. શ્રી જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,847 કરોડ છે. ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઉભી થાય છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે. રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: जनजाति कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे. कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा. कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन CBI બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે. યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે. સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર થઈ છે. ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં 2જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
2: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્ય

0: દુનિયાભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે, મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હી કેન્દ્રથી સહપ્રસારિત સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ.

0: कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए। कल फिर से होगी मुलाकात। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: मित्रों, हमने आप संभली रहा था NCERT द्वारा प्रायोजित कार्यक्रम उमंग। આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 9 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

सवारे सवारे। સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને આપની દોસ્ત નિમિષા જાનીના સપ્રેમ નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ આ સુમધુર ગીતથી.

મિત્રો, આ ગીત હતું ડૉક્ટર વિદ્યા ફિલ્મનું. સ્વર હતો લતા મંગેશકરનો. મિત્રો, હાલમાં વન મહોત્સવ સપ્તાહ ચાલી રહ્યો છે. તારીખ 1 જુલાઈથી 7 જુલાઈ વન મહોત્સવ સપ્તાહ ઉજવાય છે. આ ઝુંબેશ લીલાવનનું પાલન કરીએ, સૌ સાથે મળીને વધુને વધુ વૃક્ષો વાવીએ અને તેના દ્વારા વન મહોત્સવ 2026ની ઉજવણી કરીએ ના સૂત્ર હેઠળ. અને આ વર્ષની થીમ આજે એક વૃક્ષ કાલે 1000 સ્મિત હેઠળ યોજવામાં આવી રહ્યું છે. વધુ વાત આ ગીત પછી.

0: મુકેશના સ્વરમાં અનાડી ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો.
4: ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
8: અરે ના ભાઈ ના, મને ખબર છે.

0: કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હમણાં જે ગીત સાંભળ્યું, સબ કુછ સીખા હમને ન સીખી હોશિયારી, બહુ જ રિલેવન્ટ છે અત્યારના સમયમાં. આપણે બધું જાણીએ છીએ કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે, પ્રકૃતિ જાળવવી કેમ જરૂરી છે, પર્યાવરણને કેમ સાચવવું જોઈએ, પણ તો પણ આવા વન મહોત્સવની ઉજવણી કરવી પડે છે, લોકોને સમજાવવું પડે છે. એકંદરે વન મહોત્સવ એ વૃક્ષોના ફાયદા વિશે જાગૃતિ લાવવા અને લોકોને પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોમાં વધુ સક્રિય બનવા માટે પ્રોત્સાહિત કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. વધુ વૃક્ષો વાવીને આપણે આબોહવા પરિવર્તનની અસર એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવામાં, પર્યાવરણનું રક્ષણ કરવામાં અને માનવ સુખાકારીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકીએ છીએ.

0: મુકેશના સ્વરમાં આ ગીત સાંભળ્યું ધરમ કરમ ફિલ્મનું.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: મિત્રો, આપણા બાળકોને પણ પ્રકૃતિ સંરક્ષણના પાઠ શીખવાડવા જરૂરી છે. વન મહોત્સવની ઉજવણી સહાનુભૂતિ, જવાબદારી અને પ્રકૃતિને પાછું આપવાનો આનંદ શીખવે છે. આ જ તે જગ્યા છે જ્યાં વિજ્ઞાન, સંભાળ અને યુવામન પર્યાવરણ યોદ્ધાઓમાં ખીલે છે.

0: પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં હમણાં આપે સાંભળ્યું.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ

0: रक्षानी खात्री गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
1: मित्रों, जल संरक्षण पण खूब जरूरी छे। वरसादना पाणीनो सारी रीते संग्रह करी बोरोने रिचार्ज करी शकाय छे। ખેત તલાવડીઓ, ચેકડેમ જેવી વ્યવસ્થાઓ કરી ખેતીને નવજીવન આપી શકીએ છીએ। વધુને વધુ વૃક્ષો વાવીને, માત્ર વાવીને જ નહીં, તેની માવજત કરીને, તેને ઉછેરીને આપણી આગળની પેઢીઓ માટે સમૃદ્ધ પર્યાવરણ આપણે મૂકી શકીએ છીએ। મિત્રો, જરૂરી છે આ વસ્તુઓ સમય વહી ના જાય તેનું ધ્યાન રાખીએ, કારણ કે સમય વહી ગયે બધું નકામું છે। આ માત્ર સપ્તાહ ઉજવણી નહીં ચાલે, તેને આદત બનાવવી જોઈશે, અને તો જ આવા કાર્યક્રમોની સફળતા મળી શકે। મિત્રો, આજે પરમવીર ચક્રથી સન્માનિત 9 સપ્ટેમ્બર 1974 રોજ જન્મેલ શેરશાહના નામથી મશહૂર કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલ યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતાનો પરિચય કરાવ્યો હતો અને શત્રુઓ સામે ઉત્તમ વીરતા અને ઉચ્ચતમ કોટીના નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું। દેશ માટે તેમણે 7 જુલાઈ 1999 રોજ બલિદાન આપ્યું। આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને શત શત કોટી નમન।

મિત્રો, આ સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની દોસ્ત નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 9:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કવિ પ્રિયકાંત મણિયારની આ રચનાથી, સ્વર હસમુખ પાટડિયાનો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ ગની દહીંવાલાની રચના સુધીર ઠાકરના સ્વરમાં.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ કલ્યાણી કોઠાલકરના સ્વરમાં રવિન્દ્ર પરીખની રચના

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ આર જે નિમાવતની રચના, સ્વર રેખા ઠાકર અને સુધીર ઠાકરનો.

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

સમાચાર. ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજીનો માહોલ. સેન્સેક્સ અને નિફ્ટી 50 અંક સાથે લીલા નિશાન પર ખુલ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ સ્વદેશી સ્ટીલ્થ ફિગ્રેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. પીઓકેના પ્રદર્શનકારીઓએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો અને જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ધમકી આપી. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચમ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. વાલોડ અને કામરેજ તાલુકામાં આશરે 3 ઇંચ વરસાદ. અમરેલીમાં 2ના મોત. વેરાવળના જાલેશ્વર દરિયાકાંઠે 2 યુવતીઓ તણાઈ, 1નું મોત, 1નો બચાવ. પ્રથમવાર સાઉથ કોરિયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે 2 એરફિલ્ડ રબર ડેમ. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 6 ઇંચ વરસાદ. ભાવનગર શહેર અને સિંહોરમાં 4.5 ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં પણ 2 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના 5 માર્ગ બંધ હાલતમાં. વ્યારા તાલુકાના 2, ડોલવણ તાલુકાના 2 અને સોનગઢ તાલુકાનો 1 માર્ગ બંધ. લો લેવલ પુરો પર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા. વાહન વ્યવહાર પર અસર. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આરોગ્ય જગત. આરોગ્ય જગત કાર્યક્રમમાં આજે સાંભળીએ ચામડીને લગતા વિવિધ રોગ અને તેની સારવાર. આ વિશે ડૉક્ટર તૃપ્તિ શાહ સાથેની મૌલિન મુનશીની વાતચીત.
1: આરોગ્ય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, ચામડીને લગતા જે રોગ હોય ને, આપણે ઘણી વાર જોતા છીએ કે વ્યક્તિ આપણી બાજુ બેઠે પણ સતત ખણખણ જ કરતો હોય હાથ ઉપર. ઘણી વ્યક્તિને ચામડીને એવો રોગ થયો હોય કે એને આખી બાયના શર્ટ પહેરવા પડે ને શરમ આવે કે આ રોગ થયા છે. ઘણી વ્યક્તિને કોઢ હોય ત્યારે આપણને થાય કે લોકોને કેટલા ચામડીને લગતા રોગ થતા હોય છે અને એની સારવાર હવે આધુનિક કેવી શક્ય છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આજે ગુજરાતના ખૂબ જાણીતા ડર્મેટોલોજીસ્ટ એટલે કે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિબેન શાહ ઉપસ્થિત છે. આપણે વધુ માહિતી એમની પાસેથી જ મેળવીશું. તૃપ્તિબેન, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: નમસ્તે શ્રોતા મિત્રો.
1: તૃપ્તિબેન, સામાન્ય રીતે આપ આટલા બધા અનુભવી છો તો ચામડીને લગતા કેવા કેવા રોગ લોકોને થતા હોય છે?
2: અત્યારે ચામડીમાં ખાસ કરીને જો ઇન્ફેક્શનમાં જોવા જોઈએ તો ખસ, દાદર એવું જોવા મળે છે, ખરજવું, સોરિયાસિસ, ઉંદરી, વાળ ખરવા, નખમાં ચેન્જીસ થવા, લાયકન પ્લેનસ, થોડા સ્ટ્રેસ ઇન્ડ્યુસ એવા રોગો જોવા મળે છે. પછી યંગસ્ટર્સમાં ખીલ અને હોર્મોનલ ફેરફારને કારણે જે જાય પડે, જેને મેલાસ્મા કહેવાય, એવા ઘણા બધા રોગો જોવા મળતા હોય છે.
1: આ બધા જે રોગ છે એની સારવાર શક્ય છે?
2: હા, બધા રોગોની સારવાર મોટાભાગના પ્રમાણમાં શક્ય છે.
1: આ પેલા ઘણીવાર ચામડી ઉપર અમુક ચકામાં પડે તો લોકો કહેતા હોય કે આ દાદર છે, અને ખરજવું હોય તેમ કે લીલું ને સૂકું ખરજવું, કોઈકને પાણી જ પડ્યા કરતું હોય, એમાં બહુ પેશન્ટ હેરાન થતો હોય છે મેડમ.
2: હા, દાદર એ છે ને એક ફૌગથી થતો રોગ છે. એની અંદર કેવું હોય છે કે મોટેભાગે દાદર શરીરના અંદરના ભાગમાં, બગલમાં, છાતીની નીચે કે સાથળમાં કે ઘણી વખત ફેસ ઉપર પણ હવે જોવા મળતી હોય છે. અને દાદર એ પરસેવાને કારણે થતી હોય, ગીચ વાતાવરણમાં રહેતા હોય એને કારણે થતી હોય. દરેક વ્યક્તિનું વર્ક એવું હોય કે જેમાં બહુ પરસેવો, બહુ ભેજવાળું વાતાવરણમાં અથવા રહેતા હોય તો થઈ શકે. તો દાદરની દવા જો અમુક કાળજી રાખે અને દાદરની દવા 1-2 મહિના બરોબર લે તો દાદર ઘણી મટી શકતી હોય છે.
1: અચ્છા,
2: હવે ખરજવું જે છે એ ચામડીમાં થોડીક એલર્જી થાય કે ચામડીમાં તડકાંધી અથવા કોઈપણ કેમિકલ્સ, કે ઘણી બધી વખત કેમિકલ ના હોય પણ શરીરના અંદરના જ લેવલના કારણે પગની ઉપર, હાથ

0: સંપર્કે ક્યાંક જોવા મળતું હોય છે. અને ખરજવું, જે લીલું ખરજવું તમે કહો છો, એ ખરજવામાં જયારે ખંડવાળ્યું હોય અને થોડું ઇન્ફેક્શન થાય એટલે એની અંદર ઉઝિંગ થાય એટલે પાણી નીકળ્યા કરતું હોય છે. અને સૂકું ખરજવું એ સ્ટ્રેસ ટેન્શન એ બધાના કારણે વધતું હોય છે.
1: પણ દવા અથવા અમુક ક્રીમ લગાવ તેનાથી મટી જાય ખરું?
0: હા, બહુ સરસ રીતે મટી જતું હોય છે જો પ્રોપર દવા કરે. અને એવું ખબર પડે, ધારો કે કોઈ કેમિકલથી હોય અથવા સિમેન્ટ વર્કર હોય જે કડિયા કામ કરતા હોય અથવા હાઉસવાઇફ હોય તો એને વધારે કેમિકલ અને ડિટર્જન્ટથી કામ કરવાનું થતું હોય, એટલે જે ડિટર્જન્ટ ને લિક્વિડ સાબુ બધું જે હોય એ બધાનો ઉપયોગ ઓછો કરે અથવા ગ્લોવ્સ પહેરીને કામ કરે તો એ બધા ખરજવા ઘણા બધા પ્રમાણમાં અટકાવી શકાય અને મટી પણ જતા હોય છે.
1: અમુક લોકો કહેતા છે કે તડકામાં બેસો તો એનાથી ચામડીને લગતા રોગો ઓછા થાય, એ વાત સાચી છે સૂર્યપ્રકાશ લેવાથી?
0: એટલે થોડા ઘણા અંશે સાચી છે. અમુક રોગોમાં તડકો બહુ ફાયદાકારક છે, જે સફેદ ડાઘ છે અથવા ઘણીવાર તડકામાં જો વિટામિન D3 વધારે મળે તો અમુક રોગમાં એ વિટામિન D3ની જરૂર પડતી હોય છે તો એમાં ફાયદો થતો હોય છે. જેવી રીતે સોરિયાસિસ છે, સફેદ ડાઘ છે કે કરોળિયા ડાઘા હોય તો એ બધામાં તડકાથી ફાયદો થતો હોય છે.
1: આપણે હમણાં જે વાત કરી ખરોગ લોકોને બહુ સતાવે છે અને લોકોને એનાથી શરમ પણ આવે એ છે સફેદ ડાઘ ખોડ. તો હવે આધુનિક જમાનામાં એની કોઈ વેક્સિન અથવા તો કોઈ એવી દવાઓ શોધાઈ છે કે મટી શકે અથવા એ ઓછો દેખાય?
0: હા, સફેદ ડાઘ ઘણી બધી રીતે મટી શકે છે. પહેલા તો એક તો સફેદ ડાઘ એવી મિથ થઈ જાય છે, કોઈ પણ દર્દીને સફેદ ડાઘ થયો હોય તો એને જાણે એવું લાગે છે કે હું દુનિયાથી કટ થઈ જઈશ, મને લોકો એવોઇડ કરશે. પણ એવું નથી, સફેદ ડાઘ ખાલી ચામડીમાં જે કલર આપતા કણ હોય એ તૂટી જાય અથવા કલર આપતા કણોનું ઉત્પાદન ના થતું હોય તો અમુક અમુક જગ્યાએ થતો હોય છે. તો અત્યારે હવે એટલી બધી દવાઓ અવેલેબલ છે, નેરોબેન્ડ UVB ટ્રીટમેન્ટ અવેલેબલ છે, એક્ઝામર લેસર અવેલેબલ છે, જોડે પછી જે રેસિસ્ટન્ટ રહે દવાઓની ટ્રીટમેન્ટથી તો એમાં સર્જરી પણ શક્ય હોય છે સફેદ ડાઘની. તો જો દર્દી પૂરેપૂરું ધ્યાન રાખે અને બરોબર કરે તો 6 થી 12 મહિના મહેનત કરે તો એ સફેદ ડાઘની ટ્રીટમેન્ટ શક્ય થઈ જાય છે અને 50-60% કેસમાં ફાયદો થતો હોય છે.
1: બરાબર છે. એક એવો જ બીજો જે રોગ છે જે લોકોને ખૂબ સતાવતો હોય છે અને લોકો ખૂબ હેરાન થાય, સોરાયસિસ. તો એમાં હવે કેવી પરિસ્થિતિ છે?
0: સોરિયાસિસ એ રોગ પણ હવે કંટ્રોલમાં ઘણો બધો આવી શકે છે. બેઝિકલી સોરિયાસિસ રોગમાં ચામડીનું ડિફેક્ટિવ ફોર્મેશન હોય છે, એટલે આપણી નોર્મલી છે ને દર 14 દિવસે ચામડી નીકળી જતી હોય છે જે સોરિયા અને નવી આવે. જ્યારે સોરિયાસિસમાં એ ચામડીનું જે ફોર્મેશન છે દર 2 દિવસે આવવા માંડે, એટલે તમને પ્લાક જેવું બધું થવા માંડે. અને સોરિયાસિસ મેઇન આપણી લાઇફસ્ટાઇલ સાથે બહુ રિલેટેડ હોય છે, એટલે જે લોકો સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ લેતા હોય અથવા જે લોકોને બહુ સ્ટ્રેસ ટેન્શન વાળું વાતાવરણ હોય તો એ લોકોમાં સોરિયાસિસ વારે ઘડીએ ઉથલા મારી શકે છે. અને ઘણા લોકોને સિઝનલ હોય, એટલે કોઈકને શિયાળામાં થાય, કોઈકને ઉનાળામાં થાય, કોઈકને સિઝન વેરિએશન થાય તો થાય. અને હવે સોરિયાસિસની ઘણી બધી ટ્રીટમેન્ટો ઓપ્શન અવેલેબલ થઈ ગયા છે, એટલે પહેલા નોર્મલ ટ્રીટમેન્ટ કરો સ્કીન, પણ જો એનાથી ના મટે તો બાયોલોજીક ઇન્જેક્શન્સ ને એવું બધું એડવાન્સ ટ્રીટમેન્ટ આવે છે અને જેનાથી દર્દી ઘણા બધા ટાઈમ સુધી રેમિશન પીરિયડમાં રહી શકે છે, એટલે ઘણા બધા ટાઈમ સુધી એને ફરીવાર થતો નથી.
1: ઓકે, તૃપ્તિબેન, આપની પાસે જે પેશન્ટો આવે તો એમાં હમણાં કયા પ્રકારના ચામડીના દર્દ વધારે જોવા મળે છે આપને?
0: સોરિયાસિસ તો એઝ યુઝ્યુઅલ દરેક સિઝનમાં જોવા મળે છે. ખરજવું છે, ઉંદરી છે, પછી એક એટોપિક ડર્મેટાઇટિસ છે જે ચાઇલ્ડહુડથી લઈને યંગ ઓર ઓલ્ડર ઉંમર સુધીમાં પણ જોવા મળતું હોય છે. એટોપિક ડર્મેટાઇટિસ એટલે એક પ્રકારનું ખરજવું જ કહેવાય, પણ જે જેમ લોકોને જેમ શ્વાસ થાય, રેસ્પિરેટરી અસ્થમા કહીએ છીએ, દમ કહીએ છીએ, એ રેસ્પિરેશનનો અસ્થમા કહેવાય, એવું આ વન ટાઈપ ઓફ સ્કીન ડિસીઝ કહેવાય, સ્કીનની એલર્જી કહેવાય. અને બીજું અત્યારે યંગસ્ટર્સમાં ખીલ જોવા વધારે મળે અને કાળા ડાઘા વધારે જોવા મળે.
1: ખીલ ફોડતા હોય છે લોકો પછી?
0: હા, ખીલ બહુ ફોડી કાઢતા હોય છે, કારણ કે લોકોને એમ્બરસિંગ ફીલ થતું હોય છે એટલે.
1: પણ એ ના કરવું જોઈએ ને?
0: ના, બિલકુલ નહીં. ખીલને દબાવવાના નહીં, ફોડવાના નહીં, કોતરવાના.
1: મટી શકે ખરા ખીલ?
0: હા, ખીલ બહુ સરસ રીતે મટી શકે. ખીલમાં ખીલની મટવાની દવાઓ અત્યારે બધી ઘણી બધી સરસ રીતે આવી છે. એ ઉપરાંત ખીલ પછીના જે ડાઘા રહે, ખાડા રહે, એ બધા માટે પણ કેમિકલ પીલિંગ છે, લેસર ટ્રીટમેન્ટ છે, એ બધી ટ્રીટમેન્ટ પણ હવે પ્રોસીજર્સ બધી અવેલેબલ થઈ છે, જે દરેક પેશન્ટને, દરેક દર્દીને પોતાના ફેસ અને એની સ્કીનના પ્રમાણે જોઈને દરેક ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે. પણ એના ડાઘા ખાડા ઘણા બધા ઓછા થઈ જતા હોય છે.
1: બરાબર. જેમ દરેક ક્ષેત્રમાં સંશોધનો થતા હોય છે અને નવી નવી ટેકનોલોજી અવેલેબલ થાય છે, એમાં જે ચામડીને લગતા જે રોગો હોય છે એમાં પણ હવે આધુનિક ટેકનોલોજીની દવા ઉપલબ્ધ છે?
0: હા, ઘણી બધી હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. હવે ઘણા બધા ટ્રીટમેન્ટ પીરિયડ્સ આવી ગયા છે. એક તો તમારે નેરોબેન્ડ UVB લેસર ટ્રીટમેન્ટ,

0: પછી હેર વાળ જે ઉતરતા હોય, વારસાગત જે ટાલ હોય એમાં પીઆરપી ટ્રીટમેન્ટ જે ડર્મેટોલોજીસ્ટ કરતા હોય છે, પછી થ્રેડ વાળી જેવી ટ્રીટમેન્ટ પણ અવેલેબલ થઈ ગઈ છે એમાં.
1: એટલે વિદેશોમાં જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે હવે આપણા દેશમાં અવેલેબલ
0: બહુ જ બધી, હા લગભગ અવેલેબલ થઈ ગઈ છે. અને બીજી બધી દવાઓ જે બાયોલોજીક ઇન્જેક્શન આગળ પણ મેં કીધું, અને ઓરલ ટેબ્લેટ્સ પણ આવવા મળી છે જે ઉંદરી છે, સોરિયાસિસ છે, સફેદ ડાઘ છે, એ બધામાં બહુ ફાયદો કરતી હોય છે.
1: આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે, તો તૃપ્તિબેન એમને થશે કે એક સૌથી મોટો પ્રશ્ન કે આ ચામડીને લગતા જે વિવિધ રોગ છે કે એ ના થાય એના માટે આહારમાં શું કાળજી લેવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ?
0: હા, એટલે નોર્મલી તો ચામડીના જે રોગો હોય ઘણી બધી વખત વિટામિન ડેફિશિયન્સી કે ન્યુટ્રિશન અપૂરતું પોષણ હોય એના કારણે ઘણા બધા રોગ જોવા મળતા હોય છે. એટલે દર્દીએ ખાવામાં શાકભાજી, દૂધ, કઠોળ, ફ્રૂટ્સ એવું બધું વધારે લેવું જોઈએ. પછી જે લોકોને કાળા ડાઘા ને એ બધાની વધારે હોય તકલીફ, તો એ લોકોએ લીંબુ, નારંગી, મોસંબી, ખાટા ફ્રૂટ્સ એવું બધું વધારે લેવું જોઈએ. પછી અમુક રોગોમાં એવું હોય છે કે ગળપણ છે, તળેલા નાસ્તા છે, જંક ફૂડ જે અત્યારે બહુ જ બધા કોમન થઈ ગયા છે એ બધું એવોઇડ કરવું જોઈએ. અને એ ઉપરાંત જે પ્રમાણે તમને તકલીફ હોય, જે રોગ હોય એ પ્રમાણે પછી એ રોગની સ્પેસિફિક ડાયટ એડવાઇસ ડોક્ટર્સ આપતા હોય છે.
1: અને વસ્ત્રો આજકાલ લોકો બહુ ટાઈટ, સ્કીન ટાઈટ જીન્સના પેન્ટ પહેરતા હોય છે, તો એવા બધા પણ મને લાગે છે કે વધારે
0: એ આપણા અત્યારે જે આપણું જે એટમોસ્ફિયર છે એમાં માર્ચ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીનો એટલું ગરમી ને હ્યુમિડ વાળું એટમોસ્ફિયર હોય છે, અને એમાં તમે જીન્સ ને સ્કીન ટાઈટ કપડાં પહેરો એટલે પરસેવો ના ચૂસાય, અને પરસેવો ના ચૂસાય એના કારણે દાદર, પછી સફેદ દાદર જે છાતી ઉપર જેને કરોળિયા કહેવાય એને અમે ઇંગ્લિશમાં ટીનિયા વર્સિકોલર કહીએ છીએ, જે બહુ જ કોમન થઈ જતું હોય છે, તો એ બધું ખાસ થતું હોય છે. એટલે એ બધું ખાસ અત્યારે ખુલ્લા કપડાં, કોટન કપડાં એવા પહેરવા જોઈએ. લેડીઝે ખાસ પ્લાઝો છે કે કોટન પેન્ટ, ખુલ્લા પેન્ટ પહેરવા જોઈએ. જીન્સ ને સ્કીન ટાઈટ કપડાં ખાસ કરીને બધાએ લગભગ એવોઇડ કરવા જોઈએ.
1: ખાદીના કપડાં પહેરો તો પણ ફાયદો થાય
0: બહુ બધો.
1: અચ્છા,
0: ખાદીના કપડાંથી પરસેવો ચૂસાઈ જાય, ખાદી કોટન ખાદી પહેરે તો બહુ સારું રહે. એમાં ખાસ કરીને દાદર અને કરોળિયાવાળા જે પેશન્ટ હોય એ લોકોને તો બહુ જ ઉપયોગી છે.
1: એટલે આજકાલ શું કે લોકોને આવી સામાન્ય માહિતી પણ પહોંચે તો મને લાગે છે ઘણા બધા રોગોમાં રાહત
0: થઈ શકે, ઘણી બધી રાહત થઈ શકે,
1: ના થઈ શકે. આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે, બરાબર છે, આપ આટલા અનુભવી ડર્મેટોલોજીસ્ટ, તેમને શું સલાહ આપશો કે આ બધું થાય જ નહીં, બરાબર ચામડી લગતા રોગો, તો એના માટે કેવું પ્રકારનું જીવન વિતાવવું જોઈએ અને ઓવરઓલ શું શું સાવધાની રાખવી જોઈએ?
0: ઘણા બધા ચામડીના રોગમાં આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે કરવાની બહુ જરૂરી હોય છે. એટલે જો ખીલ થતા હોય કે ઘણી બધી વાર ગળા ઉપર કાળા ડાઘા બહુ થઈ જતા હોય, બગલમાં કાળા ડાઘા થઈ જતા હોય, એ જે બધા છે હોર્મોનલ ચેન્જીસ કે વજન વધવાને કારણે થતું હોય છે. એટલે એ લોકોએ ખાસ ગળ્યા ફૂડ, જંક ફૂડથી એવોઇડ કરવું જોઈએ, થોડું એક્સરસાઇઝ કરવી જોઈએ, વજન કંટ્રોલમાં રહે એવું ધ્યાન રાખવું જોઈએ. પછી જે લોકોને આવા ખસ, ખરચવું એ બધા રોગ થઈ જતા હોય તો એ લોકોએ ખાસ એવું રાખવું જોઈએ કે બે વખત નહાવાનું, પોતાના કપડાં રોજના રોજ કપડાં રોજ ધોઈ દેવાના, જરૂર પડે તો ગરમ પાણીમાં ઉકાળી દેવાના, જેથી કરીને પોતાને ચેપ થયો તો ઘરમાં બીજા બધાને ચેપ ના લાગે.
1: બરાબર.
0: અને ભેજવાળું જ્યાં શક્ય હોય ત્યાં ઠંડકવાળા વાતાવરણમાં રહેવું જોઈએ, કારણ કે અત્યારે એટલી બધી ગરમી થયા પડે છે તો એના કારણે અળૈયો ને બધું હવે વધારે જોવા મળશે. તો એ વખતે દર્દી બે વખત ના એ ઠંડકવાળા વાતાવરણમાં રહે, તો અને અથવા ઠંડકવાળા ખાવાની પીણી થોડાક શરબત છે કે એટલે લીંબુ પાણી છે એવું બધું વધારે લે. દિવસમાં અત્યારે ગરમીની સિઝનમાં ખાસ પાણીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, પાણી પીવાનું, એટલે એટલીસ્ટ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ, તો જેથી કરીને આ બધું ઓછું થઈ શકે.
1: એક શબ્દ બહુ સાંભળવા મળે છે ઘણી વાર મોટી ઉંમરે પણ ઓરી અછબડા થાય, તો આ પણ એક ચામડીને લગતું જ છે?
0: અછબડા, હા એ ચામડીને લગતું છે, પણ એ વાયરસ છે. અછબડા મોટી ઉંમરે અમુક પ્રમાણમાં જોવા મળે છે, સામાન્ય રીતે નાના બાળકોમાં થાય, પણ મોટી ઉંમરે પણ હવે ઇમ્યુનિટી ઓછી થાય એટલે જોવા મળતા હોય છે.
1: તો એ પણ શક્ય છે એની ટ્રીટમેન્ટ?
0: એની ટ્રીટમેન્ટ તો બહુ સરસ રીતે શક્ય છે, અને અઠવાડિયાની અંદર અછબડામાં ધ્યાન રાખે અને દર્દી આરામ કરે અને એની સ્પેશિયલ જે બધી દવાઓ લે તો દર્દીને બહુ ઝડપથી રાહત થઈ જતી હોય છે.
1: બહેનોને એક સમસ્યા ખાસ હોય છે કે ખૂબ વાળ ઉતરે છે, બરાબર છે, તો એવી પણ કોઈ દવાઓ અવેલેબલ હોય છે કરી કે જેથી વાળ ઉતરવાનો ઓછા થાય?
0: વાળ ઉતરવાની દવા અવેલેબલ મળે છે, પણ વાળ ઉતરવા માટેના સૌથી મુખ્ય કારણ કેવું હોય કે પ્રેગ્નન્સી પછી અથવા ડાયટિંગ કર્યું હોય અથવા લોંગ ફાસ્ટિંગ એટલે

0: કોઈ લાંબા ઉપવાસ કર્યા હોય, ફિઝિકલ સ્ટ્રેસ હોય કે મેન્ટલ ટેન્શન આવ્યું હોય, તો એ બધા જે કારણો છે. એ ઉપરાંત બહેનોમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ન્યુટ્રીશન્સ બહુ જ ઓછા હોય છે, એટલે વિટામિન્સ ને હિમોગ્લોબિન્સ ને બી ટ્વેલ્વ ને બધું ઓછું હોય છે. એટલે એ લોકો જો પીરિયડ ગયા હોય ડાયટિંગ કે આ તે વખતે મલ્ટીવિટામિન્સ લે અથવા આયર્ન કન્ટેનિંગ, એટલે ખાવામાં ખજૂર, અંજીર, મગ, ચણા, સોયાબીન એવું બધું જો વધારે લે અને જોડે બીજી જરૂર પડે તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લે તો વાળ ઘણા બધા ઉતરતા ઓછા થઈ જતા હોય છે.
1: બરાબર. એટલે ટૂંકમાં હવે ચામડીને લગતા કોઈ પણ રોગ હોય તો ગભરાવાની જરૂર નથી.
0: હા, બિલકુલ ગભરાવાની જરૂર નથી. દરેક રોગની ને દરેકની સારવાર શક્ય હોય છે અને એના પ્રમાણે તમે જે ડોક્ટરની સલાહ પ્રમાણે જો તમે વ્યવસ્થિત કરો તો ઘણા બધા અંશે કંટ્રોલમાં આવી જતું હોય છે.
1: કારણ કે ઘણીવાર પેશન્ટ ડોક્ટર પાસે જતા શરમાતા હોય છે, એને એમ થાય કે હું આ કઈ રીતે બતાવું અથવા તો આનું માટે ઇલાજ કરું, એટલે બધા ઘરગથ્થુ ઉપચારો કરતા છે અને એમાં ઘણીવાર રોગ આગળ વધી જાય છે. એ પણ
0: એવું હોય છે. એટલે પણ ઘરગથ્થુ ઉપચાર કરતા ડોક્ટરની સલાહ પ્રમાણે તમે, ઘણા બધા દર્દીઓ એવું કરતા હોય છે કે બહાર મેડિકલ સ્ટોરમાં જશે અને કહેશે કે મને દાદરની ટ્યુબ આપો, મને ખરજવાની ટ્યુબ આપો. હવે મેડિકલ સ્ટોર વાળાને એનું પ્રોપર નોલેજ હોતું નથી, એટલે કોઈ પણ સ્ટીરોઇડ કોમ્બિનેશન વાળી કે કોઈ પણ ટ્યુબ આપે અને જે લગાડે એને કારણે ચામડી પતલી થઈ જાય, ફાટી જાય છે, એવું બધું થાય છે. હંમેશા મેડિકલ સ્ટોર કરતા ડોક્ટરની સલાહ પ્રમાણે,
1: ડોક્ટર હોય,
0: ક્વોલિફાઈડ ડોક્ટર હોય એના પ્રમાણે દવા કરવી જોઈએ.
1: તો આજે તૃપ્તિબેન આપ આપનો કિંમતી સમય કાઢી અને બીઝી શેડ્યુલ હોવા છતાં પણ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી ચામડીને લગતા વિવિધ રોગ, તેની આધુનિક સારવાર, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
2: મિત્રો, આરોગ્ય જગત કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ચામડીને લગતા વિવિધ રોગો અને તેની સારવાર. આ વિશે ડૉક્ટર તૃપ્તિબેન શાહ સાથેની મૌલિન મુનશીની વાતચીત. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કેટલાક ગુજરાતી ગીતો. મિત્રો, શરૂઆત કરીએ પિનાકીન ઠાકોરની રચનાથી, સ્વર વાણી જયરામનો.

મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ આયા સાવન ઝુમકે ફિલ્મના આ ગીતથી. સમુસ્વર લતા મંગેશકર, મોહમ્મદ રફી અને સાથીઓનો.

करे शोर। अरे बाबा शोर नहीं, शोर शोर शोर। हाँ जिया।

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં ગવાયેલ કવિ તુષાર શુક્લની આ રચનાથી.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો દોર યથાવત. સેન્સેક્સમાં 220 અને નિફ્ટીમાં 60 અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રાષ્ટ્રપતિ મહેલમાં દ્વિપક્ષીય બેઠક. બેઠકમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કૃષિ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની હાજરીમાં મુલાકાતી પુસ્તિકા પર હસ્તાક્ષર કરીને ભારત ઇન્ડોનેશિયા મિત્રતાના ખાસ પ્રસંગની ઉજવણી કરી. પ્રધાનમંત્રીએ નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણોને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પ્રતિષ્ઠિત પ્રંબાનંદ મંદિરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનો ચામડું અને ફૂટવેર ઉદ્યોગ આશરે 4.5 અરબ ડોલરની નિકાસ કરે છે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. મોંગોલિયન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શાસક મોંગોલિયન પીપલ્સ પાર્ટીના નેતા નામ્બરિન એન્ખબાયારે ભારત સમર્થિત ડોર્નોગોવી ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટના નિર્માણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી. ચીનના હુઆંગ ગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપોમાં મૃત્યુઆંક વધીને 3,535 થયો. એક અઠવાડિયા કરતા વધુ સમય પછી પણ લગભગ 18,000 લોકો બેઘર. હવામાન વિભાગે ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટરો પાલિકાના કર્મચારીઓ સાથે મળી પાણી નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. તાપીનો ડોસવાળા ડેમ ઓવરફ્લો, સોનગઢમાં ડેમ છલકાતા 17 ગામો એલર્ટ પર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. રજૂ કરી રહ્યા

0: হচ্ছে হিনা মোদি।
1: হ্যালো হ্যালো
2: হ্যালো হ্যালো কুছ তো বলো,
1: আপকি বাত হ্যায়, আপকি আওয়াজ। হ্যালো আকাশবাণী, আপকি পছন্দ, আপকা আন্দাজ।
3: হ্যালো হ্যালো দিল দিল সে কানেক্ট করনা, ইয়েলো ইয়েলো ইয়ে বাতেন ডাইরেক্ট করনা,
1: ফোন ইন কার্যক্রম। হ্যালো হ্যালো હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપ સૌ શ્રોતા મિત્રોનું ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોમાં. હું છું આપની રેડિયો સખી હિના મોદી. આવો સાંભળીએ પહેલો ફોન કોનો છે. હેલો હેલો નમસ્કાર.
4: હેલો,
1: હાજી,
4: ખત્રી કોલોની કચ્છ નવા અંજાર થી વાત કરું છું. અબ્દુલ કાદર
1: બોલો. અબ્દુલભાઈ,
4: મારે આજે લતા મંગેશકર ના અવાજ માં કોઈ પણ ગીત સાંભળવું છે, અથવા તો લતા મંગેશકર કે કોઈ યુગલ કલાકાર સાથે ગાયું હોય તો પણ ચાલશે, બરાબર ને? તો આજના કાર્યક્રમ માં મારી પસંદગી ને ન્યાય આપવા વિનંતી, બરાબર?
1: લતાજી એ તો ખુબ ગીતો ગાયા છે, ખુબ ગીતો ગાયા.
4: હા, લતાજી ઘણા બધા ગુજરાતી,
1: એટલે અખૂટ છે, ખજાનો છે, ખજાનો છે,
4: ખજાનો છે. હા, બીજો આપણે આમાં પણ ગીત ગાયું છે ને, કસુંડી નો રંગ ગુજરાતીમાં. આમ ગુજરાતી મતલબ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મી ગીતોમાં પણ ઘણા બધા ગીતો ગાયા છે અને ફિલ્મી રચનાઓ પણ ગાઈ છે. તે વરસાદ અમદાવાદમાં
1: વરસાદ જોઈએ એવો નથી, પણ તમારે કચ્છમાં કેવો વરસાદ?
4: અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી, એવું છે. આપણે મહારાષ્ટ્રમાં તો ઘણું જ છે વરસાદ. ના, કચ્છમાં શાંતિ છે. ના, એવો સામાન્ય એવો ઝાપટો, ન જેવો ઝાપટો આવ્યો તો 3-4 દિવસ પહેલા, પછી કઈ નથી. જેમ ઘેરાયેલું છે પણ વરસાદ નથી, એમ ગરમી
1: વલસાડ બાજુ, સૌરાષ્ટ્ર બાજુ, દક્ષિણ ગુજરાત તો આખું પાણી પાણી છે. માંગરોળ, જુનાગઢ,
4: ખૂબ જ
1: જળબંબાકાર સ્થિતિ થઈ ગઈ
4: છે. જ્યાં વરસાદ પડે ત્યાં સારું જ છે, બરાબર?
1: એટલે આમાં કેવું છે અબ્દુલભાઈ કે પોકેટ સિસ્ટમ થઈ ગઈ છે, કે કોઈ એક જગ્યાએ અઢળક વરસાદ પડી જાય છે અને કોઈ જગ્યાએ બિલકુલ વરસાદ નથી હોતો.
4: ક્યાંક
1: લીલો દુકાળે પડે ને ક્યાંક સૂકો પણ પડે, એવું પણ બને. અને અમુક સિસ્ટમ એટલી બધી સક્રિય થાય કે ત્યાં પુષ્કળ વરસાદ હોય.
4: ના ના, બરાબર છે.
1: સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: हेलो हेलो, नमस्कार
1: हेलो आकाशवाणी।
0: जी, बोलो
1: हाँ मैडम, हूँ साबरमती से बोलू छू, विवेक भाई।
0: बोलो
1: मारे
0: विवेक भाई,
1: पत्थर के सनम नो टाइटल सॉन्ग सांभळवे।
0: संभळावीये शू करो विवेक भाई,
1: हाँ हूँ रिटायर्ड पर्सन छू।
0: बाकी प्रवृत्ति में शू करो?
1: बाकी प्रવૃત્તિ માં તો બસ ઘરે પેપર વાંચી અને તમારો પ્રોગ્રામો જોઈએ
0: સાંભળો છો?
1: એવું
0: વિવિધ ભારતી માં બીજા કયા કયા પ્રોગ્રામ્સ ગમે છે?
1: સખી સહેલી છે, પછી સેહતનામા છે, સાંજે પછી પેલું હવા મેલ આવે ને એ હું ખાસ જોઉં છું।
0: 8 વાગે જે આવે છે રાત્રે, વર્ષો થી આવે છે,
1: હા
0: એટલે અલગ અલગ ટોપિક ઉપર એ પ્રોગ્રામ આવે છે, તો એ તમને ખુબ ગમતો હશે। નાટિકા આવે છે, તો વિવેકભાઈ સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત।

0: નમસ્કાર. હલો હલો.
1: હું જસકોટ તાલુકાના અમદાવાદ જિલ્લાના ભીતિયા ગામથી વાત કરું છું. મારું નામ સુરેશભાઈ છે. તમારું નામ હિનાબેન વાત કરો છો?
0: હા સુરેશભાઈ, શું કરો છો દસકોઈમાં?
1: અત્યારે મોબાઈલ ની દુકાન છે. હું બ્લાઇન્ડ માણસ છું, મને દેખાતું નથી. મને તમારો અવાજ બહુ સુંદર લાગે છે, સારો લાગે છે.
0: ખુબ આભાર, થેન્ક યુ.
1: અને તમારા કાર્યક્રમ નિયમિત શ્રોતા મિત્રો, બધા જ સાંભળું છું. હું તમારો જૂના નવા શ્રોતા મિત્રો, એટલે છેલ્લા 25 વર્ષથી હું રેડિયો સાંભળું છું, 25-26 વર્ષ.
0: તો સુરેશભાઈ, તમે મોબાઈલ ની દુકાન માં કામ કરો છો તો તમને દેખાતું ઓછું છે કે બિલકુલ કદાચ દેખાતું ન હોય તો તમે એને કેવી ફીચર્સ?
1: બિલકુલ નથી દેખાતું, એટલે મોબાઈલ એટલે બીજા મારા ભાઈ હોય ને.
0: હા હા, તો તમે ત્યાં પ્રવૃત્તિ શું કરો છો મોબાઈલ ની દુકાન માં?
1: તમારે પ્રવૃત્તિ તો હું કઈ નઈ, મારે દર મહિને પેન્શન મળે છે, 1000 રૂપિયા મળે છે.
0: તો દુકાન માં ખાલી બેસો છો કે નાનું મોટું કઈ ત્યાં પણ કામ કરો છો?
1: જે ચાર્જર હોય એવું બધું મારે આપવાનું, મોબાઈલ રિપેર તો ભાઈ કરે.
0: પછી તમને ખબર પડી જાય કે કયા મોબાઈલ નું કયું ચાર્જર ક્યાં પડ્યું છે, શું છે?
1: બિલકુલ મને ખબર પડી જાય, કેમ કે મારે પ્રેક્ટિસ માટે ભગવાનની દુઆ તરફથી, અને મને એટલી બધી બુદ્ધિ છે કે મને બધામાં ખબર પડે, પૈસામાં ખબર પડે, નોટોમાં ખબર પડે, બધામાં મને ખબર પડે.
0: એ તમે જાણી શકો છો કે કઈ નોટ આવી છે પૈસાની?
1: એટલે 500 ની હોય, 100 ની હોય, 200 ની હોય, એટલે ખબર પડી જ જાય.
0: ક્યાં બાત હૈ, બહુ સરસ કહેવાય.
1: ખાલી મોબાઈલ માં બધી ખબર છે બેન, ના બેન, પણ આ તો ખાલી મોબાઈલ રિપેરિંગ જ નહીં કરતા ફાવતું મને, બીજી તો બધી ખબર પડે મને.
0: અરે વાહ, બહુ સારું કહેવાય. તો તમે બ્રેલ લિપિ કે એવું કઈ ભણેલા છો?
1: આપણે પેલું જે મણકા વાળું આવે એ તો ભણેલો છું. હા, એ તો મને ભણાયેલું છે મેડમ બેને, મને લગભગ 8 ધોરણ હું ભણેલો છે બધું, એમ તો અભ્યાસ કરેલું છે મેં 8 ધોરણ સુધી. મોબાઈલ મારા જાતે, હું તમારો નંબર હોય ને તો તમારો નંબર હું જાતે લગાવ, મને બધી ખબર પડે.
0: મોબાઈલ માંથી જાતે લગાવો છો?
1: અત્યારે તમે જાતે જ ફોન લગાવે ને, મારું મગજ એકદમ દિમાગ વાળું છે અને કોમ્પ્યુટર જેવું છે.
0: બસ ભગવાન કરે કે આવું નવું તમે જિંદગીમાં તમારું દિમાગ સરસ ચાલતું પણ રે અને કોમ્પ્યુટર નોન સ્ટોપ ચાલે તમારી લાઈફમાં.
1: મારે ગીત સાંભળવું છે, પેલું આપણે બોર્ડર પિક્ચર નું આવે છે, સંદેશ આતે હૈ હમે તડપાતે હૈ, એ ગીત ની ફરમાઈશ મારે કર્યું છે. એ ગીત મારું જરૂર થી સંભળાવી દેજો.
0: જરૂર સંભળાવીએ, તમારી પસંદગી નું આ ગીત સાંભળો.

0: હેલો હેલો નમસ્કાર.
1: હેલો નમસ્કાર. હેલો, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ માંથી કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
0: બોલો. કનુભાઈ,
1: અને અત્યારે તો વરસાદ હવે પડી ગયો છે એટલે થોડી ઠંડક થઈ ગઈ.
0: વરસાદ પડે સૌને ગમે, ખેડૂતો રાહ જોઈને બેઠા હોય વરસાદની, ઘરમાં લોકો પણ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વરસાદ આવે, બાળકો પણ રાહ જોઈને બેઠા હોય કે વરસાદ આવે અને એ ધીંગા મસ્તીને બહાર રોડ ઉપર દોડી જાય ને વરસાદમાં નહાય ને છબછબિયા કરે ને. એ વર્ષોથી આ પરંપરા ચાલુ જ છે કે વરસાદની રાહ જોતા જ હોય, પશુ પક્ષી માણસો બધા જ વરસાદની રાહ જોતા હોય અને જ્યારે મેહુલો વરસે, મેહુલો ગરજે, ત્યારથી જ
1: આનંદ આવે,
0: આનંદ આનંદ થઈ જાય.
1: હા
0: જી.
1: મારે હવે એક મેડમ છે ને, મારી ભાણી છે, એનું નામ કોમલ છે, ભાણો આવે છે ને એટલે એની ખુશી.

0: એમાં એક મારે ગીત સાંભળવું છે મેડમ. ફિલ્મ નું નામ છે આદમી ખીલો ના. રાત ઢલતી નથી, પત્તા ખીલતા નહીં, મેરા મુન્ના બડા બડા સલોના હૈ. આ ગીત મારે મેડમ સાંભળવું છે.
1: જરૂર સંભળાવીએ.

0: કેમ છો બેન?
1: બસ એકદમ મજામાં.
0: હિનાબેન તમે પછી મારો ફોન લાગ્યો છે. કેવો છે વરસાદ અંદાજમાં? વરસાદ છે અમારે હજુ નથી થયો.
1: વાવણી લાયક વરસાદ પણ નથી થયો?
0: ના બિલકુલ નથી. અત્યારે અમુક જગ્યાએ પડ્યો છે પણ અમારે અહીંયા સોઈગામ તાલુકામાં તો છે જ નહીં.
1: બોલો કયું ગીત સાંભળવું છે?
0: આશા રાખીએ કે વરસાદ પણ આવે અને વરસાદ આધારિત ગીત સાંભળવું છે આજે. કિલોમીટર બાગી
1: સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
0: અને નામ લેવા માંગુ છું બેન. ઘરના સભ્યો છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, આયનસી, એમાં અમારું આકાશવાણી ગ્રુપ છે, એમાં છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, વિકે પરમાર ગાંધીનગર થી, જીગ્નેશભાઈ ખારવા છે, અલ્પાબેન અંજારથી છે, કલ્પાબેન ઉપાધ્યાય છે. આ બધા મિત્રો મેં નિયમિત આપવા કાર્યક્રમ.

0: આપે ને, શું કરો છો ઈશ્વરભાઈ?
1: હા, મારે તો પેલું ગાર્મેન્ટ નું ચાલે છે ને, મારે ગીત સાંભળવું હતું.
0: કયું?
1: આ પ્યાસા સાવન નું છે ને, મેઘા રે મેઘા.
0: જી,
1: ચાલુ થઈ ગયો છે 2-3 દિવસથી અહિયાં ચાલુ છે અમદાવાદ માં. ગામડે બી સારો થઈ ગયો છે, ગામડે વાવણી ક્લિયર થઈ ગઈ છે.
0: બરાબર છે. એટલે તમારું કોઈ ગામ છે ખરું?
1: હા, મારું ગામ છે ને, દેગામ ની આગળ છે, દેવકર ના મુવાડા ગામ છે મારું.
0: બરાબર. અને ત્યાં ખેતર છે તમારે?
1: હા, મારું ખેતર છે. અત્યારે ત્યાં હું ગામડે જ આવ્યો છું, મેં ફોન લગાવ્યો.
0: તો શું વાવ્યું છે?
1: હજુ તો વાવવાનું છે, મગફળી કરવાની છે, 2 દિવસ પછી ચાલુ કરવાની છે.
0: બાકી મગફળી ઉપરાંત બીજું કઈ પાક લો છો, કઠોળ કે એવું કઈ?
1: હા, એ બી ચાલુ લઈએ છે ને.
0: અચ્છા,
1: કઠોળ માં મગ છે. અમારી ખેતી વાડી છે તો ત્યાં ગાડી આપી દઈએ. તો અત્યારે જો વરસાદ થયો હતો, ગામડે આવ્યા હતા, લાવો ચલો ટ્રાય કરીએ, જો લાગી જાય તો.
0: વાતાવરણ તો ખુબ સરસ હશે અત્યારે.
1: હા, ચાલશે, વાતાવરણ સારું છે. વાતાવરણ અમારે એ બધું વરસાદ નહોતો, 2 દિવસથી અલગ થઈ ગયો.
0: ચાલો તમને સંભળાવીએ તમારી પસંદગીનું પ્યાસા સાવન ફિલ્મનું આ ગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-2672, અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
0: હેલો, આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, બપોરના 11:45 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આદનાન સામીને.

ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 2018માં સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજથી ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીનો એક સુવર્ણ અધ્યાય શરૂ થશે. ઇન્ડોનેશિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ઇન્ડોનેશિયા રિપબ્લિક એનાયત કર્યું. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારોનું વિનિમય થયું. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થનાર 2 દિવસીય બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કરશે. રાજસ્થાનના જયપુરમાં એક ટ્રક રેલિંગ સાથે અથડાતા 3 બાળકોના મોત અને 2 લોકો ઘાયલ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અચાનક પૂર આવતા અનેક બાંધકામો અને વાહનોને નુકસાન. ભારે પૂરના લીધે સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે નુકસાન થતા વાહન વ્યવહાર બંધ. દાદરા અને નગર હવેલીમાં આબ ફાટ્યું. 2 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા દમણગંગા નદી 2 કાંઠે. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાના 26 માર્ગ બંધ હાલતમાં. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદ

ધવલ પટેલે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસતા રેલવે વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી તો કેટલીક ટૂંકાવવામાં આવી. આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી. ફૂટબોલમાં બેલ્જિયમે અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો. ચીનના હુઆંગગાંગમાં મોટા વાવાઝોડાને કારણે વ્યાપક વિનાશ અને નુકસાન બાદ અનેક લોકોના મોતની આશંકા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

માધવ રામાનુજની રચના આપ સાંભળી રહ્યા હતા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. મિતાલી સિંહ ભૂપિન્દરસિંહને સાંભળીએ. રચના છે તુષાર શુક્લની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: પસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
5: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
4: ધારાબેન, આપણે બહેનોને કહીએ કે આંખમાં એકાદ સપનું આજ સત્તર વાવીએ, કાલને અજવાળવી છે, કંઈક નક્કર વાવીએ.
5: હું મટીને તું મટીને થઈ શકીશું આપણે, શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ.
4: એમ ઘરડા ઘર તણો વિસ્તાર પણ અટકી શકે, બસ ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.
5: એક સાચા સ્મિતથી દુનિયા જીવાતી હોય છે. બોલ, શાને આંસુઓ પીડા કે કડતર વાવીએ.
4: પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.
5: વારસામાં જો કવિતા કેટલી સધ્ધર મળી, નવ કવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ.
4: ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ, એકમાંથી બસ અઢી થઈ જાય અક્ષર વાવીએ.
5: તો એવા અઢી અક્ષરનો આપણા વચ્ચેનો જીજ્ઞાબેન સંબંધ છે, પ્રેમનો. આપણા વચ્ચેનો અને સહિર કાર્યક્રમ સાંભળતી બહેનો વચ્ચેનો સંબંધ.
4: અને આ જે પ્રેમનો સંબંધ છે ને, અને બહેનો, આ પ્રેમનો સંબંધ છે ને, એ એકદમ પારદર્શક છે.
5: કે જ્યાં અમે તમારી સાથે અને તમે અમારી સાથે લાગણીની પરસ્પર વહેંચણી કોઈ જાતના સંકોચ વિના કરો છો, અને એ જ તો સાચો સંબંધ કહેવાય.
4: અને જ્યારે આવા પ્રેમના સંબંધની વાત થતી હોય ને, ત્યારે કંઈક આવું ગણગણવાનું પણ મન થઈ જાય. હો તારાબેન,

0: બહેનો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે એવું કહેવાય છે. પણ ધારાબેન, આપણે એમ કહીએ તો કે જ્યાં નારી અને તેની આસપાસની સ્વચ્છતા હોય છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે.
1: હા હો જીજ્ઞાબેન, એકદમ સાચી વાત. આપણે ઘરની લક્ષ્મી કહેવાઈએ. સવારથી સાંજ સુધી આપણે ઘરને ચમકાવવા કેટલી મહેનત કરીએ છીએ. પણ આજે આપણે વાત એ કરવાની છે કે આ સ્વચ્છતા માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત ન રાખીએ અને એને આપણી એક આદત બનાવીએ.
0: જુઓ બહેનો, રસોડું છે ને એ આપણી ઔષધશાળા છે. જો ત્યાં આપણે સ્વચ્છતા રાખીશું ને તો હોસ્પિટલના ખર્ચમાંથી આપોઆપ બચી શકીશું.
1: અને આપણે એમ થાય કે રસોડું તો આપણું સ્વચ્છ જ હોય છે, પણ એમાં ઘણી બધી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી હોય છે. એવી જ એક નાની બાબતની વાત કરીએ ને તો એ છે વાસણ ધોવાના આપણા સ્ક્રબર. દર અઠવાડિયે આપણે એને ખરેખર ગરમ પાણીમાં સાફ કરીને બદલવા જોઈએ. તમને એમ થાય કે સ્ક્રબરમાં શું હતું, પણ એ સ્ક્રબરમાં પણ થોડો થોડો એઠવાડ રહી જતો હોય ને એ અઠવાડિયે કે 10 દિવસે એમાંથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનું સર્જન કરે અને જે આપણા વાસણમાં લાગી શકે અને વાસણ દ્વારા આપણા શરીર સુધી પણ પહોંચી શકે.
0: એવી જ રીતે બહેનો, રસોડાના પ્લેટફોર્મ પર પણ એઠવાડ ન રહેવા દો. જો રસોડામાં પ્લેટફોર્મ છે ને એ મહત્વનો વિભાગ છે. જો ત્યાં કોઈક એઠવાડ હોય, ગંદકી હોય, તો ત્યાં નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયાઓ થતા હોય, જીવાત થતી હોય, તો જો એ પ્લેટફોર્મ ગંદુ હોય ને તો આ બધા બેક્ટેરિયા એના પર મારો કરે છે અને એનું ઘર બની જાય છે. એટલે સૌથી મહત્વની વાત કે રસોડાનું પ્લેટફોર્મ તમે એકદમ ચોખ્ખું રાખો.
1: કારણ કે આપણે આપણા ઘરના વાલા એવા સ્વજનોની દરેકની પ્રિય વસ્તુઓ

0: બનાવવી હોય તો પ્લેટફોર્મ ઉપર જ બધી વસ્તુઓ બનાવી અને ત્યાં જ આપણે મૂકીએ પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આપણે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ મૂકવાની જગ્યા એ પ્લેટફોર્મ છે, એ અગત્યનો ભાગ છે. જો એ ચોખ્ખું ન હોય અને ત્યાં જીવાત ફરતી હોય તો એ રસોઈમાં પણ જવાની જ.
1: બહેનો, આપણે ઘણીવાર ઘર સાફ કરીને કચરો પણ શેરીમાં નાખી દઈએ છીએ, પણ જો બહેનો, જો શેરી ગંદી હોય તો ત્યાંથી માખી અને મચ્છર ઉડીને પાછા આપણા ઘરમાં જ આવવાના છે. એટલે આપણે મારું ઘર નહીં પણ મારું ગામ સ્વચ્છ હોય એવો અભિગમ રાખીએ. અને જો આપણે એવો અભિગમ રાખીશું ને તો જેમ મારું ઘર સ્વચ્છ રહેશે, મારો મહોલ્લો સ્વચ્છ રહેશે, મારું ગામ સ્વચ્છ રહેશે, તો આપોઆપ આપણું રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વચ્છ રહેશે.
0: અને એટલે જ કોઈએ કહ્યું છે ને કે ઘરનો ઉંબરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય.
1: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
0: અને આમે કચરો ડબ્બામાં નાખવું ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ પણ હાલતે

0: ઉંમરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય,
1: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
0: અને આમે કચરો ડબ્બામાં નાખવો ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ, પણ હાલતે ચાલતે ક્યાંય બહાર પબ્લિક પ્લેસ ઉપર પણ જાહેર સ્થળોએ જતા હોઈએ ત્યારે નાસ્તાના પાઉચ હોય, પાણીના પાઉચ હોય, એ બધું આપણે હાલતા જઈએ અને રસ્તે ફેંકતા જઈએ છીએ. તો આ ટેવ પણ બહુ કહેવાતી નાનકડી છે, પણ અસર ખૂબ મોટી છોડીને જાય છે.
1: તો બહેનો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ.
2: સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ, અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ઉષા ઠક્કર.
3: નમસ્તે બહેનો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવો જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે હાથ પગ આંખ મન નાક નળી વાળ દાંત ચામડી વગેરે અંગોની સફાઈ જરૂરી છે. આપણા કપડાં સ્વચ્છ અને શરીર સ્વસ્થ રાખે છે, આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય જેવા કે ઘર મહોલ્લાની નિયમિત સફાઈ રાખવી જોઈએ. ઘર સુંદર હોય અને રાસ રસેલું હોય, પરંતુ જો તે ઘરને સ્વચ્છ રાખવામાં ન આવે તો જેવું જોઈએ તેવું સુંદર અને આકર્ષક દેખાતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ હોવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરો નાખવો નહીં. કચરામાં ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ દરેક જગ્યાએ રોગચાળો ફેલાય છે. આ રોગચાળો આપણને નુકસાન કરે છે. તે પહેલાં કચરો કચરા ટોપલીમાં નાખવાની આદત રાખીએ. આપણો દેશ ગામડાનો બનેલો છે. લોકોમાં કેળવણીનો અભાવ જોવા મળે છે અને પરિણામે ગંદકીનો પાર નથી હોતો. લોકોના ઘર આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે, તેથી માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે, આથી ગામડાના લોકો અને રોગના ભોગ બની જાય છે. શહેરોમાં અને ચાલીઓમાં અને પોળોમાં લગભગ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી છે. મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાઈ જતા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સે શરૂ હોતી હૈ, આ છે બુનિયાદીનું શિક્ષણનું સૂત્ર. વળી શ્રામ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. આ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય અને બીજાને પણ પ્રેરિત કરીએ. સ્વચ્છતા એ મહાન અભિયાન, સ્વચ્છતા મેં દીજીએ અપના યોગદાન. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયતની શહેરોમાં શુદ્રાયની હોય છે. સાથે પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર એટલો જ જરૂરી છે. કરો ન કિસી કા ઇંતજાર, દેશ હૈ સબકા બઢાવ. સ્વચ્છતા અભિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2014 સ્વચ્છતા અભિયાન અને જાહેર રસ્તામાં કચરો ફેંકો નહીં, થૂક થૂકદાનીમાં નાખવું, તળાવમાં કચરો ફેંકવો નહીં. પોતાના સંતાનોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ. બાળકોને ડસ્ટબિનનો ઉપયોગ કરતા શીખવવો જોઈએ. અને આમ પણ આપણે આપણી ધરતી માતાને સ્વર્ગથી અધિક માનીએ છીએ ત્યારે એને ગંદકીથી મુક્ત કરવાની જવાબદારી આપણી જ છે. આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્વચ્છના ગુણગાન ગાયા છે. એ એક જવાબદારી શેરી તરીકે આપણા માત્ર ઘરમાં જ નહીં પણ આપણા આજુબાજુ આપણા ફળિયામાં શહેરના જાહેર રસ્તાઓ જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયત્ન કરી લોકોને સામેલ કરીએ. આપણે આપણા ઘરના બહારના વાતાવરણમાં સાથે શું લેવા દેવા, સ્વચ્છતાની બાબતમાં આ વિચાર બિલકુલ ખોટો છે. જેમ કે ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વિના માને પણ તે સળગ્યા વગર રહેતો નથી. જેવું છે તમારા ઘરની બહાર

0: પણ જો સ્વચ્છતા નહીં હોય તેની માઠી અસર તમારા આરોગ્ય પર ચોક્કસ થવાની. એટલે આપણે જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જતા આવતા હોઈએ ત્યારે તેની સ્વચ્છતાનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણે જોઈએ છીએ કે મોટે ભાગે જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ વગેરે ગંદકીથી ઉભરાતા હોય છે, ત્યાં સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે. આપણે એવું માની લઈએ છીએ કે જાહેર સ્થળોની જવાબદારી સરકારની પણ આપણી માન્યતા ખોટી છે. એ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ તો આવા સ્થળોને સ્વચ્છ જરૂરી બનાવી શકાય છે. સવાલ છે સંકલ્પનો, એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. પોતે જ આપણા ચોકીદાર બનીએ, એ તો સ્વચ્છતા માટે બીજા તરફ જોવું નહીં પડે. આપણી માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે. એમના સ્વપ્નને ભારતવાસીઓએ સાકાર કરવાનું છે. એ એક ભારતવાસીનો ધર્મ શું છે, આપણી ફરજ શું છે તેનો વિચાર આપણા બધા એટલે કે નાના મોટાએ સૌએ કરવો જોઈએ. સ્વચ્છ રીત ભાત આપણા સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા મેં રખીએ ધ્યાન, સ્વચ્છતા એ દેશ બનેગા મહાન. સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજના દિવસોમાં એ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે, કારણ કે આપણી જનસંખ્યા સ્વચ્છતાના અભાવમાં બીમારીના કારણે રોજબરોજ પરેશાન થઈ રહી છે. એટલા માટે જ આપણે જીવન પ્રદાન કરવા માટે આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતા તરફ પગલું માંડવું જોઈએ. સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક અને સામૂહિક અને બૌદ્ધિક રીતથી સ્વસ્થ બનાવે છે. સામાન્ય રીતે આપણે સૌએ એક બાબતનો નજરે ચડી જ હશે કે આપણા મમ્મી દાદી પૂજા કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરીને પછી ઘરમાં ઝાડુ પોતું કરીને પછી પૂજા કરવા બેસે છે, જેથી ભગવાન પણ રાજી રહે છે, જેથી આપણા ખરાબ વિચાર ખરાબ ઈચ્છાનો નાશ થાય છે. કારણ કે તન પાવન તો મન પાવન. સ્વચ્છ અને આરોગ્ય વિશે આવી ગંભીર જાગૃતિ બહેનો રાખે તો ખરેખર ખૂબ જ સુંદર પરિણામો જોવા મળે. અને આમ પણ જો દેશને સમૃદ્ધિ બનાવશે તો તેમાં બહેનોનું મોટું યોગદાન પણ જરૂરી જ છે. જ્યાં બહેનો આગળ આવી છે ત્યાં દેશ પ્રગતિ જરૂરથી કરી શકશે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા માધ્યમો દ્વારા જેવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગે સામેલ કરવો જરૂરી બની જાય. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય છે. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખીને જાગૃતિનું કામ કરી શકાય છે. સ્વચ્છતાનું ધ્યાન રાખશું તો આપણું ઘર, ગામ, શહેર, આપણું પર્યાવરણ તેમજ આપણો દેશ સ્વચ્છ બનશે. અને આપણે સ્વસ્થ રહીશું તો આવતી પેઢી સ્વચ્છ અને સદ્ધર બનશે, અને એને કોઈ શંકાને સ્થાન નથી. આપણે ભારતીય થઈને ભારતને સ્વચ્છ રાખવા માટે શપથ લેવા જોઈએ કે ન તો આપણે ગંદકી ફેલાવશું કે ન તો કોઈને કરવા દેશું. આપણા જીવનમાં સાદગી, સંયમ, નીતિ અને ઉદ્યમની સાથે સાથે સ્વચ્છતાનો પણ સમાવેશ થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે. સ્વચ્છતારૂપી દીવો અસ્વચ્છતારૂપી અંધકારને દૂર કરશે. આ શ્રદ્ધાને અપનાવી તેને આપણા જીવનમાં દ્રઢ કરીએ અને એ પ્રમાણે વર્તીશું તો આવતીકાલનો સૂરજ સ્વચ્છતાની એક નવી કલ્પનાને સાકાર કરવામાં સફળ બનશે. ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરીએ કે આપણો ભારત દેશને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પૂરેપૂરું યોગદાન આપીએ. અહીં મને એક પંક્તિ યાદ આવે છે. સ્વચ્છતાને લઈ ચલો મંજિલ કિનારે, ખડો છે દેશ આખો થઈ પડખે તમારે.
1: તો બહેનો, હમણાં જ આપે માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ,
2: અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા ઉષા ઠક્કર.
1: તો બહેનો, આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરના નાના નાના પ્રસંગોમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ ને, તો આ સ્વચ્છતા અભિયાનમાં પણ એક ઉત્સવની જેમ મહેનત કરીએ. જેમ તહેવારોમાં ઘરને સજાવીએ છીએ, સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનને અને વાતાવરણને દરરોજ સાફ રાખીએ.
2: અને આમે બહેનો, સ્ત્રીઓ તો ઘરની

0: નહીં કહેવાય. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? સાવરણી પકડવાનું. અને આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાવરણીમાં કેટલી શક્તિ છે? એ માત્ર આપણા ઘરની ધૂળ નથી સાફ કરતી, પણ આપણા પરિવારનું નસીબ અને સ્વાસ્થ્ય પણ સાફ રાખે છે. અને એટલે જ તો આપણા સંપ્રદાયમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કેમ કે સ્વચ્છતા રાખવી હોય તો એની શરૂઆત સાવરણીથી જ કરવી પડે.
1: એટલે બહેનો, આપણે જેમ દિવાળી આવે ને ત્યારે જ ઘર સાફ કરીએ, એના બદલે દરરોજ ઘરના ખૂણે ખૂણા સાફ કરીએ તો ઘર એકદમ ચોખ્ખું ચણક થઈ જશે. અને આવું ચોખ્ખું ઘર જોવું કોને ન ગમે? જો આપણે થોડું પણ ધ્યાન રાખીશું ને તો બીમારીના ખાટલા આપણા ઘરે ક્યારેય નહીં આવે.
0: અને આવી સરસ મજાની વાતો હજી પણ કરશું, પણ એ પહેલા થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એટલે મારું નામ લાલો હે.
2: પરવા ઉડે જે દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો નથી સર.

बलड़ा तारे ना जाओ नथी त्याए मारो नथी सारी नामो।

0: ત્યાગ છે.
1: ધન દોલતથી વધીને માનવતા છે.
0: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી.
1: તો આપણી વચ્ચેના આ સંબંધોને નિભાવવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
0: આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો ધારાબેન.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી રમણભાઈ પટેલની. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ, આદાનપ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्री

0: क्यूबिशल सिस्टम के सॉल्यूशंस साझा किए हैं। अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं।
1: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
0: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાવી. अब हम दोनों देशों के कोस्ट गार्ड हिंद महासागर में मैरिटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे. दो करीबी मैरिटाइम देश होने के नाते हमने ब्लू इकोनॉमी, पोर्ट डेवलपमेंट और मैरिटाइम ट्रेड में आपसी सहयोग बढ़ाने का भी निर्णय लिया है.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટીઓએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
0: अपने मित्र प्रेसिडेंट प्रबोवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, ઇન્ડોનેશિયા કે લોકો કી ભાવનાઓ કા હે.
1: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર એનાયત થવો એ બધા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ એવોર્ડ ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ભારત આસિયાન સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના સતત પ્રયાસોનો પુરાવો છે. 1959માં સ્થાપિત બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઈકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી. તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે. હાઈકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3

0: 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું 6ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તહોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ

0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે શહેરના ઘોઘા સર્કલ, લીંબડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
1: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જુનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતા 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1 એમ કુલ 2 લોકોના મોત થયા છે, જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 2.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં 1.5 ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ જિલ્લામાં, ક્વાંટ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ, વિકાસ કાર્યો અને પ્રેરણાદાયી વ્યક્તિત્વથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લાને મળેલ પ્રાકૃતિક સૌંદર્ય કુદરતની અમૂલ્ય ભેટ છે. જ્યાં કુદરત મહેરબાન હોય ત્યાં હરિયાળી, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના અદભુત નજારાઓ જીવનને નવી ઉર્જા આપે છે. ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલો છોટાઉદેપુર જિલ્લો ચોમાસાની શરૂઆત સાથે જ હરિયાળીની ચાદર ઓઢીને મનમોહક બની ગયો છે. આ જિલ્લાની એક અનોખી વિશેષતા એ છે કે અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણેય રાજ્યોની સરહદો પવિત્ર નર્મદા નદીના કિનારે મળી આવે છે. નર્મદાના કાંઠે આવેલા હરિયાળા ડુંગરો, જંગલો, ધોધ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને સતત આકર્ષી રહ્યા છે. ક્વાંટ તાલુકાના હંફેશ્વરથી લઈને નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રમણીયતા ખીલી ઉઠી છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તેઓ ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાયા છે. વરસાદ સાથે જિલ્લાના ખેતરોમાં ફરી એકવાર આશાની હરિયાળી લહેરાઈ છે અને લોકો સારા ચોમાસાની અપેક્ષા સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલ કલેક્ટર ઇન ક્લાસરૂમ અને વિશ્વાસ સંવાદ અભિયાન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. જિલ્લા કલેક્ટર દર અઠવાડિયે જિલ્લાના જુદા જુદા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં જઈ દીકરીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને મિત્રભાવથી સંવાદ કરે છે. તેઓ વિદ્યાર્થીઓના મનમાં રહેલો ભય દૂર કરે છે અને આત્મવિશ્વાસ જગાવે છે અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપે છે. જિલ્લામાં દીકરીઓનો શાળા છોડવાનો દર એક ગંભીર પડકાર હતો. આ પરિસ્થિતિ બદલવા માટે શરૂ કરાયેલી આ પહેલ આજે અનેક વિદ્યાર્થિનીઓના જીવનમાં અસકારાત્મક પરિવર્તન લાવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ચાલમલી નજીક રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે પૂર્ણતાના આરે છે. આશરે 82 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આધુનિક ડેમ રાજ્યના જળસંચય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થવાનો છે. દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરની મદદથી ડેમની ઊંચાઈ જરૂરિયાત મુજબ વધારી અને ઘટાડી શકાશે. ભારે વરસાદ દરમિયાન બ્લેડરને નીચે ઉતારી દેવાશે, જ્યારે વરસાદ બાદ તેને ફરી ઉંચકીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. 220 મીટર લાંબા આ ડેમમાં 180 મીટરના ભાગમાં 3 વિશાળ રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવ્યા છે. માત્ર 30 મિનિટમાં બ્લેડરમાં હવા ભરી અથવા બહાર કાઢી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલ ડેમ કાર્યરત થતાં ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહિત થશે, જેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા, પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 5 દાયકાથી વધુ સમય સુધી જિલ્લાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને હરાવી સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષ્યું હતું. તેઓ રાજ્યના વનમંત્રી તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ બજાવી ચૂક્યા હતા. ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. તેમના નિધનથી છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આમ છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય, શિક્ષણમાં નવી પહેલ, આધુનિક વિકાસ કાર્યો, ગૌરવવંતી સિદ્ધિઓ અને માનવ સેવાના અનેક પ્રેરણાદાયી પ્રસંગો સાથે છોટાઉદેપુર જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા રાજેશ રાઠવા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. વિભા દેસાઈને સાંભળીએ, સંગીત ક્ષેમુ દિવેટિયા.

રાસબિહારી દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. તે પહેલાં આપે સાંભળ્યું ગાર્ગી વોરાના સ્વરમાં અમિત ઠક્કરમાં સંગીતબદ્ધ કરેલ ગીત. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણી રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: मंत्री डॉक्टर एस जयशंकर ने आज ईरान के उप प्रधानमंत्री खालिद बिन अब्दुल्ला अल खलीफा से मुलाकात की। सोशल मीडिया पोस्ट में डॉक्टर जयशंकर ने बताया कि मुलाकात के दौरान दोनों पक्षों ने विभिन्न क्षेत्रों में द्विपक्षीय सहयोग को आगे बढ़ाने पर चर्चा की। भारत और इंग्लैंड के बीच तीसरा T20 क्रिकेट मैच आज रात 10 बजे से नॉटिंगम में खेला जाएगा। भारत 5 मैचों की श्रृंखला में 0-1 से पीछे है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, સાંભળશો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની વિગત। પ્રથમ સાંભળીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। થોડી જ વારમાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતમાં સોનલ ચૌહાણ અને અરુણભાઈ સોલંકીની પ્રસ્તુતિ, 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી, જેમાં આજે રાષ્ટ્રીય રમત હોકી આ વિષય પર વાત સાંભળી શકશો। સાંજે 7 વાગે ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 વાગે કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, રાત્રે 10 વાગે ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 હિન્દી ફિલ્મ સંગીત। તો આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। અને હવે સાંભળીએ પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ગુમ થયેલ વ્યક્તિઓની વિગત। પોલીસ અધિક્ષક શ્રીની કચેરી બનાસકાંઠા તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે બ્રિજમાં પરસોત્તમભાઈ પરમાર, ઉજાલા પરસોત્તમભાઈ પરમાર। તેઓ માનસરોવર ફાટક બાવરી ડેરા પાલનપુર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે। ઉંમર 28 વર્ષની છે। તારીખ 18 જૂન 2026 રોજ તેઓ ઘરેથી બાળકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બતાવવા જવાનું છે, આમ કહીને તેમના બાળકો ઉજાલા ઉંમર વર્ષ 4 અને પવન ઉંમર વર્ષ 1 સાથે લઈને ક્યાંક જતા રહેલ છે અને આજ દિન સુધી પરત આવેલ નથી। તેમનું વર્ણન આ મુજબ છે। શરીરે મધ્યમ બાંધાના અને ઘમવર્ણના છે। ઉંમર 28 વર્ષ, ઊંચાઈ 4 ફૂટ 4 ઇંચ, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો ગોળ છે। તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે અને ગુજરાતી ભાષા જાણે છે। પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે ટીનાબેન વાઘાજી જમણેસા। તેઓ જેગોલ, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે। ઉંમર 26 વર્ષની છે અને તારીખ 15 જૂન 2026 રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે, આજ દિન સુધી ઘરે પરત આવેલ નથી। તેમનું વર્ણન આ મુજબ છે। તેઓ પાતળા બાંધાના અને ઘમવર્ણના છે। ઊંચાઈ 4 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે। તેમણે બ્લુ રંગની સાડી પહેરેલી છે અને ગુજરાતી ભાષા જાણે છે। ગુમ થનાર અન્ય વ્યક્તિ છે દામિનીબેન પ્રભુભાઈ ચૌહાણ। તેઓ પાલડી મુડેઠા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાના રહેવાસી છે। ઉંમર 18 વર્ષ છે। તેઓ તારીખ 28 મે 2026 29 મે 2026 વચ્ચે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે અને આજ દિન સુધી ઘરે પરત આવેલ નથી। તેમનું વર્ણન આ મુજબ છે। મધ્યમ બાંધાના અને ઘમવર્ણના છે। ઊંચાઈ 162 સેન્ટીમીટર, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે। પંજાબી ડ્રેસ પહેરેલો છે, ગુજરાતી અને હિન્દી ભાષાઓ જાણે છે।

ગુમ થનાર અન્ય વ્યક્તિ છે આરજુબેન સુનિલભાઈ ભીલ અને વેદાંશ સુનિલભાઈ ભીલ. તેઓ ડીસા રેજિમેન્ટ ડીસા બનાસકાંઠાના રહેવાસી છે. ઉંમર 23 વર્ષની છે. તેઓ 18 જૂન 2024ના રોજ પોતાના ઘરેથી તેના દીકરા વેદાંશ, જેની ઉંમર 1.5 વર્ષની છે, તેમને સાથે લઈને કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે અને આજ દિન સુધી પરત આવેલ નથી. તેમનું વર્ણન આ મુજબ છે. મજબૂત બાંધાના અને ઘમવર્ણના છે. ઉંમર 23 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે. પંજાબી ડ્રેસ પહેરેલો છે અને ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને પણ આ ગુમ થયેલ વ્યક્તિઓ વિશે જાણકારી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત અને પોલીસ જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીએ કવિતા કૃષ્ણમૂર્તિ અને હરિહરનના સ્વરમાં ગવાયેલા ક્યા કહેના ફિલ્મના આ ગીતથી.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશો હમ તુમ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના સ્વરમાં.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મેરા પહેલા પહેલા પ્યાર, આ ફિલ્મનું આ ગીત સાંભળશો કે ના સ્વરમાં.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ ધ ટ્રેન. ગાયક કલાકારો કે અને ક્ષિતિજ તારી.

શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ કુમાર સાનુના સ્વરમાં 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો લતા મંગેશકર અને હરિહરનના સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત.

હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમમાં સાંભળશો સોનલ ચૌહાણ અને અરુણભાઈ સોલંકીના સ્વરમાં આ કૃતિ.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો સિંધીમાં સમાચાર.

0: थियो, मुखे डींदा इजाजत, नमस्ते।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
6: પાપા મેરે આયેંગે ચોકલેટ ખૂબ લાયેંગે, ઘર અભી વો આયેંગે મેં ઉનસે ખેલુંગી।

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: મારું નામ રોશની છે, હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું, મારાથી આ સહન ન થયું. મને એક વિચાર આવ્યો, મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
2: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની

0: ની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડગલું સ્વચ્છતા તરફ.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અમી કારિયા અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. તો મિત્રો, આજના યુવાણી કાર્યક્રમમાં આપણે એક એવી રમત જે આપણા દિલમાં વસેલી છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે હોકી. મિત્રો, હોકી એટલે ભારતનો એ સુવર્ણ ઇતિહાસ જેણે આખી દુનિયાને બતાવ્યું કે ભારતીયો જયારે હાથમાં સ્ટિક લે છે ત્યારે જાદુ સર્જાય છે. આજના સમયમાં પણ હોકી પ્રત્યેનો આપણો પ્રેમ અકબંધ છે. તો તૈયાર થઈ જાઓ, આજે આપણે જાણીશું કે કેવી રીતે એક લાકડીની સ્ટિક અને નાના દડાએ ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. ઇતિહાસની વાત કરીએ તો હોકી દુનિયાની સૌથી જૂની રમતોમાંની એક છે. ઇજિપ્તમાં 4000 વર્ષ જૂના એવા પુરાવા મળ્યા છે જેમાં લોકો લાકડીથી રમત રમતા હતા. હોકીની શરૂઆત 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ, જો કે ભારતનો સાચો પ્રભાવ 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકથી શરૂ થયો. શું તમે જાણો છો કે 1928 થી 1956 સુધી ભારત ઓલિમ્પિકમાં સતત 6 ગોલ્ડ મેડલ જીત્યું હતું? આ એક એવો રેકોર્ડ છે જે દુનિયાની કોઈ પણ ટીમ માટે આજે પણ સપના જેવો છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. હોકીની વાત નીકળે અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને યાદ ન કરીએ એ તો શક્ય જ નથી. આજના સમયમાં પણ તેમનું નામ આદરથી લેવાય છે. 1936ના બર્લિન ઓલિમ્પિકનો એક કિસ્સો બહુ ફેમસ છે. કહેવાય છે કે ધ્યાનચંદજીની રમત જોઈને હિટલર એટલો પ્રભાવિત થયો હતો કે તેણે ધ્યાનચંદજીને જર્મની તરફથી રમવા માટે ઓફર કરી હતી અને જર્મન આર્મીમાં ઊંચા હોદાની લાલચ પણ આપી હતી. પણ આપણા દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાથી કહ્યું હતું, હિન્દુસ્તાન વેચવા માટે નથી. આ જુસ્સો ભારતીય હોકીની અસલી ઓળખ છે. હવે વાત કરીએ આજના સમયની. મિત્રો, હોકી હવે ઘણી બદલાઈ ગઈ છે. પહેલા ઘાસના મેદાન પર રમાતી હતી, હવે એસ્ટ્રોટ્રફ એટલે કે કૃત્રિમ ઘાસ પર રમાય છે, જેના કારણે રમતની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. આજના સમયમાં ભારતીય હોકી ટીમ મેન્સ અને વુમન્સ બંને વિશ્વની ટોપ 5 ટીમોમાં સામેલ થાય છે. તાજેતરમાં જ જાન્યુઆરીમાં રમાયેલી પ્રો લીગમાં ભારતને નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સાબિત કર્યું છે કે આપણે ફરીથી ગોલ્ડ એરા તરફ પાછા જઈ રહ્યા છીએ. શ્રોતા મિત્રો, 2026માં આપણે જે હોકી જોઈએ છીએ તેમાં હવે સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. સ્ટિકની અંદર હવે એવી ચિપ્સ હોય છે જે તમારા હિટ કરવાની પાવર અને બોલની ગતિ માપે છે. અને હા, ભારતની મહિલા હોકી ટીમ વિશે તો શું જ કહેવું. સવિતા પુન્યા અને વંદના કટારિયા જેવા ખેલાડીઓએ બતાવ્યું છે કે હોકીમાં હવે દીકરીઓ પણ કોઈનાથી પાછી નથી. કેવિન, તને શું લાગે છે, આજના સમયમાં આપણી ટીમ ક્યાં પહોંચશે?
1: અમી, હોકીની વાત સાંભળીને તો દેશભક્તિ જાગી ગઈ. પેલી મેજર ધ્યાનચંદની હિટલર વાળી વાત સાંભળીને તો ગર્વ અનુભવાય છે. અને હા, 2026માં તો જે રીતે ટીમ રમી છે, મને ચોક્કસ લાગે છે આવતી ઓલિમ્પિક્સમાં આપણે ફરીથી ગોલ્ડ મેડલ પર કબજો કરીશું. ભારતની રમત ટેકનિક અને પાવર બંનેનું મિશ્રણ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિગત આપી છે એ જોઈને લાગે છે કે હોકીના મેદાનમાં હજુ ઘણા રોમાંચક કિસ્સાઓ આવવાના બાકી છે.
0: હોકીના ઇતિહાસ પછી હવે આપણે ઉતરીએ એ મેદાન પર જ્યાં 2026માં હોકીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે આજના સમયમાં હોકી એ દુનિયાની સૌથી ઝડપથી આઉટડોર ગેમમાંની એક બની ગઈ છે? આજે જયારે

0: ખેલાડી હિટ મારે છે ત્યારે દડાની ગતિ કલાકે 160 કિલોમીટર થી પણ વધુ હોઈ શકે છે. આ ગતિ અને ચોકસાઈ પાછળ છે સ્ટીકનું વિજ્ઞાન. પહેલા જે લાકડાની સ્ટીક વપરાતી હતી તેની જગ્યાએ હવે હાઈટેક કાર્બન ફાઈબર સ્ટીક્સ આવી ગઈ છે, જે વજનમાં હલકી પણ તાકાતમાં અદભુત હોય છે. હવે વાત કરીએ હોકીના એ રોમાંચક ભાગની જે પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી દે છે, પેનલ્ટી કોર્નર. આજના નવા નિયમો મુજબ પેનલ્ટી કોર્નર વખતે હવે રમત વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. ડિફેન્ડર્સે હવે ખાસ પ્રકારના ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. પણ સૌથી મોટું આકર્ષણ છે ડ્રેગ ફ્લિક. આ એક એવી ટેકનિક છે જેમાં ખેલાડી દડાને હિટ કરવાને બદલે સ્ટીક સાથે ઘસડીને હવામાં ઉછાળે છે. આજના સમયમાં આપણા કેપ્ટન હરમનપ્રીત સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર ગણાય છે. તેમની એક ફ્લિક એટલે સીધો ગોલ. ટેકનોલોજીની વાત કરીએ તો 2026માં હોકીમાં વિડીયો રેફરલ સિસ્ટમ બહુ એડવાન્સ થઈ ગઈ છે. હવે દરેક ટીમ પાસે દરેક હાફમાં એક રેફરલ હોય છે, પણ જો તેમનો નિર્ણય સાચો પડે તો તેઓ પોતાનો રેફરલ જાળવી શકે છે. આ સિવાય હવે મેદાનમાં સ્માર્ટ ટર્ફ નો પણ ઉપયોગ થાય છે. આ એસ્ટ્રોટર્ફની નીચે સેન્સર હોય છે જે રેફરીને તરત જ જણાવી દે છે કે દડો લાઇનની અંદર હતો કે બહાર. હવે બેક સ્ટીક અને ફૂટ જેવા ફાઉલ પકડવા માટે રેફરીને સેકન્ડોનો જ સમય લાગે છે. કેવિન, શું તને ખબર છે કે 2026માં હોકીનું સૌથી મોટું મંદિર કયું છે? એ છે ઓડિશાનું બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ આ દુનિયાનું સૌથી મોટું ફૂલ્લી સીટેડ હોકી સ્ટેડિયમ છે. અહીં 20,000 થી વધુ લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન એવી છે કે તમે કોઈ પણ ખૂણામાં બેઠા હો તમને મેદાન એકદમ નજીક લાગે છે. ભારત માટે આ ગૌરવની વાત છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોકી સ્ટેડિયમ આપણા દેશમાં છે. હોકીના નિયમોમાં 2026માં એક નવો પ્રયોગ થયો છે, શૂટ આઉટ. પહેલા ડ્રો મેચ વખતે પેનલ્ટી સ્ટ્રોક અપાતા, પણ હવે 8 સેકન્ડનો શૂટ આઉટ થાય છે, જેમાં ખેલાડીને 23 મીટર લાઇનથી ગોલકીપર સામે એકલો મૂકવામાં આવે છે અને તેણે 8 સેકન્ડમાં ગોલ કરવાનો હોય છે. આ જોવામાં એટલું રોમાંચક લાગે છે કે સ્ટેડિયમમાં બેઠેલા હજારો લોકોના શ્વાસ થંભી જાય છે. તે ખેલાડીની સ્કિલ અને ગોલકીપરની સ્માર્ટનેસની અસલી કસોટી હોય છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં ગ્રીન, યલો અને રેડ કાર્ડનો અર્થ શું થાય છે? આજના અપડેટેડ નિયમો મુજબ ગ્રીન કાર્ડ એટલે કે 2 મિનિટ માટે મેદાનની બહાર, યલો કાર્ડ એટલે કે 5 થી 10 મિનિટ માટે સસ્પેન્શન અને રેડ કાર્ડ એટલે આખી મેચ માટે બહાર. હોકીમાં શિસ્ત બહુ મહત્વની છે. જો કોઈ ખેલાડી રેફરી સાથે દલીલ કરે અથવા જોખમી રમત રમે તો આ કાર્ડ્સ તેમની રમત બગાડી શકે છે. રમત જેટલી ઝડપી છે એટલી જ એમાં શાંતિ રાખવાની જરૂર હોય છે. હવે એક રસપ્રદ વાત ભારતની મહિલા હોકી ટીમ વિશે. 2026માં ભારતીય મહિલાઓ એશિયામાં નંબર 1 પર છે. 2025માં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ જે રીતે ચીન અને જાપાનને હરાવ્યું તે જોઈને લાગે છે કે હોકીમાં હવે જેન્ડર ગેપ ખતમ થઈ રહ્યો છે. સવિતા પુન્યા, જેને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, તેણે 2026ની પ્રો લીગમાં અત્યાર સુધીના સૌથી વધુ સેવ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. હોકી એ માત્ર દોડવાની રમત નથી, એ આપણા દિલ અને સ્ટીકનું મિલન છે. 2026ની હોકી વધુ પાવરફુલ, વધુ ડિજિટલ અને વધુ ગ્લેમર બની છે. આપણે નસીબદાર છીએ કે આપણને આ રમતને આટલી નજીકથી જોઈ શકવાનો મોકો મળે છે. તો મિત્રો, આ હતા હોકીના ટેકનિકલ પાસાઓ.
1: વાહ અમી, 20,000 લોકોની કેપેસિટી વાળું રાઉરકેલા સ્ટેડિયમ અને પેલો 8 સેકન્ડનો શૂટ આઉટ સાંભળીને જ એવું લાગે છે કે આપણે સ્ટેડિયમમાં બેઠા છીએ. મને તો હરમનપ્રીતની ડ્રેગ ફ્લિક જોવાની બહુ જ મજા આવી, જાણે દડો કોઈ રોકેટની જેમ જતો હોય. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિજ્ઞાન અને રમતને જોડ્યા છે એ સાબિત કરે છે કે હોકી હવે માત્ર સ્ટીકની રમત નથી રહી, પણ

0: એક વોર બની ગઈ છે.
1: મિત્રો, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને મેદાનની વાત કરી, પણ હવે વાત કરીએ એ ધમાકાની જેણે ભારતીય હોકીનું નસીબ જ બદલી નાખ્યું છે. 2026માં હોકી ઇન્ડિયા લીગ ફરીથી નવા રંગરૂપમાં પાછી આવી છે. આ લીગ માત્ર રમત નથી, પણ હોકીનું આઈપીએલ છે. આ વર્ષે 8 મેન્સ ટીમ અને 4 વુમન્સ ટીમ વચ્ચે જંગ જામ્યો છે. શું તમે જાણો છો કે 2026ની આ લીગમાં દુનિયાના સૌથી મોટા સ્ટાર્સ હરાજીમાં વેચાયા છે? હોકીમાં હવે એટલો પૈસો અને ગ્લેમર આવી ચૂક્યું છે કે યુવાનો હવે ક્રિકેટ છોડીને હોકી સ્ટિક પકડવા પ્રેરાય છે. 2026ની આ લીગની સૌથી મોટી વાત એ છે કે આ વખતે હોકીમાં પણ સેલરી કેપ વધીને 5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હરાજીમાં ભારતના સ્ટાર ડ્રેક ફ્લિકર હરમનપ્રીત સિંહ સૌથી મોંઘા ખેલાડી બન્યા છે, જેમને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. આ આંકડાઓ સાંભળવામાં નાના લાગે, પણ હોકીની દુનિયામાં આ એક ક્રાંતિ છે. વિદેશી ખેલાડીઓ જેમ કે બેલ્જિયમના આથર વેન્ડોરેન અને ઓસ્ટ્રેલિયાના બ્લેક ગાવર્સ પણ ભારતીય લીગમાં રમવા માટે આતુર છે. પણ મિત્રો, આ ગ્લેમર પાછળ એક બહુ કઠિન જીવન છે. હોકીના ખેલાડીઓની ફિટનેસ 2026માં ફૂટબોલરો કરતા પણ વધુ હોય છે. એક હોકી મેચ 60 મિનિટની હોય છે, પણ એ 60 મિનિટમાં એક ખેલાડી સરેરાશ 8-9 કિલોમીટર દોડે છે, એ પણ સ્ટિક સાથે વાંકા વળીને. વિચાર કરો, આટલું દોડવા માટે કેટલી સ્ટેમિના જોઈએ. 2026માં ખેલાડીઓના ડાયટમાં પ્લાન્ટ બેઝ પ્રોટીન અને હાઈ હાઇડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ થાય છે, જેથી તેઓ મેદાન પર થાક્યા વગર સતત હિટ મારી શકે. કેવિન, તને ખબર છે કે હોકીના ખેલાડીઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે? કારણ કે તેઓ ઇન્ટરવલ ટ્રેનિંગ કરે છે. 2026માં હાઈટેક જીમમાં તેઓ એવી એક્સરસાઇઝ કરે છે જે તેમના કાંડાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. જો તમારા કાંડામાં જોર ન હોય તો તમે સ્લેપ શોટ કે ફ્લિક મારી શકતા નથી. એટલે જ તો ભારતીય ખેલાડીઓ દુનિયામાં સૌથી વધુ પાવરફુલ ફ્લિક્સર ગણાય છે. હવે વાત કરીએ મહિલા હોકીની. 2026માં પહેલી વાર મહિલા હોકી લીગ શરૂ થઈ છે અને તે બહુ જ સફળ રહી છે. હરિયાણાની નાની ગલીઓમાં આવેલી છોકરીઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ માત્ર આર્થિક આઝાદી નથી, પણ સામાજિક બદલાવ છે. દીકરીઓ જયારે મેદાન પર દોડે છે ત્યારે આખું સ્ટેડિયમ ચકદે ઓ ચકદે ઇન્ડિયાના નારાથી ગુંજી ઉઠે છે. 2026માં મહિલા હોકી પ્લેયર્સની બ્રાન્ડ વેલ્યુ પણ હવે બોલિવૂડ સેલિબ્રિટીની બરાબર પહોંચી રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં સૌથી મોંઘી સ્ટિક કઈ છે? 2026માં ગ્રેઝ અને રિચ્યુઅલ્સ જેવી બ્રાન્ડની સ્ટિક 50,000-70,000 રૂપિયાની મળે છે. આ સ્ટિક્સમાં એરોસ્પેસ ગ્રેડ કાર્બન વપરાય છે. ખેલાડીઓ પોતાની સ્ટિકને જીવની જેમ સાચવે છે. કોઈની સ્ટિક થોડી પણ ત્રાસી હોય તો તેના શોટ્સની દિશા બદલાઈ શકે છે. હોકી પ્લેયર્સ માટે તેમની સ્ટિક તેમના શરીરનું જ એક અંગ છે. હવે એક એવી અનોખી વાત, 2026માં ગોલ કીપિંગ ગિયર બહુ એડવાન્સ થઈ ગયા છે. એક ગોલ કીપર જે પેડ્સ અને હેલ્મેટ પહેરે છે તેનું વજન અંદાજે 3-4 કિલો હોય છે, છતાં તેમણે વીજળીની ગતિએ ડાઇવ મારવી પડે છે. પિયા શ્રીજેશ પછી ભારતે સુરજ કરકેરા જેવા શાનદાર ગોલ કીપર્સ તૈયાર કર્યા છે. આ ગોલ કીપર્સના રિફ્લેક્સિસ એટલા ઝડપી હોય છે કે તેઓ 150 કિલોમીટરની ઝડપે આવતા બોલને પણ સેકન્ડ્સના 10મા ભાગમાં રોકી શકે છે. હોકીમાં હવે ડેટા એનાલિસિસ પણ બહુ મહત્વનું છે. 2026માં કોચ પાસે એક ટેબ્લેટ હોય છે જે મેદાનમાં રહેલા દરેક ખેલાડીના હાર્ટ રેટ અને દોડવાની સ્પીડ લાઈવ બતાવે છે. જો કોઈ ખેલાડીનો એનર્જી લેવલ ઓછો થાય તો તરત જ તેને સબસ્ટિટ્યુટ્સ કરી દેવામાં આવે છે. એટલે જ આજની હોકીમાં થાક નામની કોઈ ચીજ જ નથી. 60 મિનિટ સુધી માત્ર હાઈ વોલ્ટેજ એક્શન જોવા મળે છે. અંતમાં એટલું જ કહીશ, હોકી ઇન્ડિયા લીગના કારણે આજે ભારતના ગામડે ગામડેથી પ્રતિભાઓ બહાર આવી રહી છે. 2026માં ભારતીય હોકીનો પુનરાર્થનો સમય છે. આપણે માત્ર રમી નથી રહ્યા, આપણે જીતી રહ્યા છીએ.
0: ઓ બાપ રે અમી, 1 કરોડથી વધુની હરાજી અને 70,000ની સ્ટિક. મને તો લાગતું હતું કે હોકી

0: કેમાં હજુ પણ જૂની પદ્ધતિ જ ચાલતી હશે, પણ 2026માં તો આખી ગેમ જ હાઈટેક થઈ ગઈ છે. અને પેલી મહિલા હોકી લીગની તો વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. ખરેખર દેશ બદલાઈ રહ્યું છે અમી, તારી આ વાત સાંભળીને તો મને અત્યારે જ મેદાનમાં જઈને સ્ટીક પકડવાનું મન થઈ ગયું છે.
1: અત્યાર સુધી આપણે ગ્લેમર અને ટેકનોલોજીની વાત કરી, પણ હોકીનો અસલી રોમાંચ તો તેના વિવાદો અને વળતા પ્રહારમાં છે. 2026માં ભલે આપણે શાંતિથી રમત જોઈએ છીએ, પણ ઇતિહાસના પાનાઓ લોહી અને પરસેવાથી ભરેલા છે. 1975ના વર્લ્ડ કપની ફાઇનલ કોણ ભૂલી શકે? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એ જંગ, એ મેચમાં અશોક કુમારે કરેલા વિવાદાસ્પદ ગોલ આજે પણ પાકિસ્તાનની ચાહકો ભૂલી શક્યા નથી. રેફરીએ ગોલ આપ્યો અને ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. એ જીત પછી આખા ભારતમાં દિવાળી જેવો માહોલ હતો. વિવાદોની વાત નીકળી છે તો 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકનો એક રમૂજી

0: રેફરીએ ગોલ આપ્યો અને ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. એ જીત પછી આખા ભારતમાં દિવાળી જેવો માહોલ હતો. વિવાદોની વાત નીકળી છે તો 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકનો એક રમૂજી પણ અજીબ કિસ્સો કહું. ભારત અને અમેરિકા વચ્ચે મેચ હતી. ભારતે અમેરિકાને 24-1 હરાવ્યું હતું. આ સ્કોર આજે પણ એક રેકોર્ડ છે. પણ નવાઈની વાત એ હતી કે અમેરિકાના ગોલકીપર પર એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે મેચ વચ્ચે જ પોતાની સ્ટિક છોડી દીધી અને રેફરીને વિનંતી કરી કે પ્લીઝ હવે ગોલ કરવાનું બંધ કરો. એ સમયે ભારતીય ખેલાડીઓનો ડર આખી દુનિયામાં હતો. પણ હોકી હંમેશા સરળ ન હતી. 1972ના મ્યુનિક ઓલિમ્પિક્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમીફાઇનલ બહુ હિંસક બની હતી. ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ મારામારી થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો એટલો વિરોધ કર્યો હતો કે તેમને લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2026માં ભલે VAR ટેકનોલોજી આવી ગઈ છે, પણ એ જમાનામાં રેફરીનો નિર્ણય જ આખરી રહેતો હતો, ભલે પછી એનાથી રમખાણો કેમ ન ફાટી નીકળે. કેવિન, શું તને ખબર છે હોકીમાં પણ રંગભેદનો સામનો કરવો પડ્યો છે? 1920-30ના દાયકામાં યુરોપિયન ટીમ માનતી હતી કે ભારતીયોની સ્ટીકમાં ચુંબક લગાવેલું છે. તેમનો વિશ્વાસ જ ન હતો કે કોઈ એટલું સારું કેવી રીતે રમી શકે છે. ટોક્યોમાં એક મેચ દરમિયાન તો ધ્યાનચંદની સ્ટીક તોડીને ચેક કરવામાં આવી હતી કે અંદર કોઈ જાદુઈ વસ્તુ તો નથી ને, પણ અંદરથી માત્ર સામાન્ય લાકડું નીકળ્યું. આ સાબિત કરે છે કે જ્યારે તમારી પાસે કળા હોય ત્યારે દુનિયા તમારા પર શંકા કરવા લાગે છે. 2026માં આપણે જે ફિટનેસ જોઈએ છીએ તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં થઈ છે. જ્યારે ઘાસના મેદાન બંધ થયા અને કૃત્રિમ ઘાસ આવ્યું ત્યારે ભારત અને પાકિસ્તાન જેવી એશિયન ટીમો થોડી પાછળ પડી ગઈ હતી, કારણ કે આપણે સ્કિલ પર રમતા હતા અને યુરોપિયન ટીમો પાવર પર. આ એક એવો સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ભારતીય હોકી ખતમ થઈ જશે, પણ આપણે હાર ન માની. આપણે ટ્રેનિંગ પદ્ધતિ બદલી અને ફરીથી ટોચ પર પહોંચ્યા. એક બહુ પ્રેરણાદાયક વાર્તા છે સંદીપ સિંહની. 2026માં ટ્રેનમાં પુલથી લાગેલી ગોળીએ તેમને વ્હીલચેર પર લાવી દીધા હતા. ડોક્ટરે કહ્યું હતું કે તેઓ ક્યારે ચાલી નહીં શકે, પણ સંદીપ સિંહે માત્ર ચાલીને જ નહીં પણ મેદાન પર ઉતરીને બતાવ્યું અને તેઓ ભારતના સૌથી ઘાતક ડ્રેગ ફ્લિકર બન્યા. સુરમા ફિલ્મ તેમના પર જ બની છે. 2026માં પણ સંદીપ સિંહની આ વાર્તા દરેક યુવાન ખેલાડીને પ્રેરણા આપે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તમે મેદાન મારી શકો છો. હવે વાત કરીએ ઓલિમ્પિક 2020 અને 2024ની. 41 વર્ષના લાંબા ઇંતજાર પછી ભારતે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એ જીત પછી આખા દેશની આંખમાં આંસુ હતા. 2026માં પણ આપણે એ જ જોશ જાળવી રાખ્યો છે. તે મેચમાં પિયા શ્રીજેશે છેલ્લી સેકન્ડોમાં જે ગોલ બચાવ્યો હતો તે હોકીના ઇતિહાસનો સૌથી મહત્વનો સેવ ગણાય છે. શ્રીજેશનું એ દિવાલ જેવું ઉભું રહેવું એ બતાવે છે કે હોકીમાં છેલ્લી સેકન્ડ સુધી કંઈ પણ થઈ શકે છે. વિવાદોમાં એક કિસ્સો એવો પણ છે જ્યારે 2023માં વર્લ્ડ કપ દરમિયાન ટીમોએ અનફેર એડવાન્ટેજ લેવા માટે પોતાની સ્ટીકના ડાયમેન્શનમાં ફેરફાર કર્યો હતો. 2026માં ફીફાની જેમ FIH પણ હવે મેચ પહેલા સ્ટીકનું 3D સ્કેનિંગ કરે છે. જો સ્ટીક નક્કી કરેલા માપદંડ કરતા અલગ હોય તો ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. નિયમો બહુ કડક છે અને ભૂલોની કોઈ ગુંજાઇશ જ નથી. શ્રોતા મિત્રો, હોકી એ માત્ર ગોલ કરવાની રમત નથી, પણ એમાં સન્માનની વાત છે. 2026માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ગ્રાઉન્ડ પર જે તણાવ હોય એ જોઈને લાગે છે કે આ કોઈ રમત નથી પણ યુદ્ધ છે. પણ મેચ પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ગળે મળે છે ત્યારે રમતની સાચી ભાવના પ્રગટ થાય છે. આજ તો છે હોકીની સુંદરતા, મેદાન પર દુશ્મની અને મેદાનની બહાર દોસ્તી. હોકી વિવાદો આપણને શીખવે છે કે રમત હંમેશા ન્યાયી હોવી જોઈએ. આજના સમયમાં આપણે જે ઊંચાઈ પર છીએ તે વર્ષોના સંઘર્ષ અને વિવાદો સામે લડ્યા પછી મળી છે.
1: અમી, સંદીપસિંહની વાર્તા સાંભળીને તો સાચે જ આંખો ભીની થઈ ગઈ. વ્હીલચેર પરથી સીધા હોકીના મેદાનમાં શું

0: 200 હશે અને 24-1 નો સ્કોર. બિચારો અમેરિકન ગોલકીપર, એના પર તો મને દયા આવી ગઈ. અમી, તે જે રીતે હોકીના વિવાદો અને વિજયની વાતો વણી લીધી છે, મને લાગે છે કે સાંભળનારા મિત્રો આજે હોકીના ચાહક બની જશે.
1: અત્યાર સુધી આપણે હોકીનો ઇતિહાસ, ટેકનોલોજી, ગ્લેમર અને વિવાદો જોયા, પણ હવે સવાલ એ છે કે આજના સમયમાં હવે હોકી ક્યાં જઈ રહી છે? મિત્રો, હોકી હવે માત્ર મેદાન પર રમાતી રમત નથી રહી, પણ એ ડિજિટલ એરામાં પ્રવેશી ચૂકી છે. 2024માં આપણે સ્માર્ટ બોલ જોઈ રહ્યા છીએ, જે હવામાં તેની ગતિ અને સ્પીનનો ચોક્કસ ડેટા કોચના ટેબલ પર સેકન્ડોમાં મોકલી શકે છે. હોકીનું ભવિષ્ય હવે યુવાનોના હાથમાં છે. 2026માં ભારતની અંડર-21 ટીમ જે રીતે રમી રહી છે, તે જોતા જ લાગે છે કે આગામી દાયકા પણ ભારતના જ રહેશે. હવે આપણી પાસે માત્ર શારીરિક શક્તિ નથી, પણ માનસિક મજબૂતી પણ છે, અને હવે દરેક ખેલાડી સાથે સાયકોલોજિસ્ટ ટીમ પણ હોય છે. હોકી હવે એક એવું વિજ્ઞાન બની ગઈ છે જ્યાં એક સેકન્ડનો સોમો ભાગ પણ હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. હવે વાત કરીએ આપણા વહાલા ગુજરાતની. ઘણાને એમ લાગે છે કે ગુજરાત એટલે માત્ર ક્રિકેટ, પણ 2026માં ચિત્ર બદલાયું છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ, વડોદરા અને નડિયાદ જેવા શહેરોમાં આધુનિક એસ્ટ્રોટર્ફ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતના કેટલાય યુવાનો હવે નેશનલ કેમ્પમાં પસંદ થઈ રહ્યા છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની દીકરીઓ પણ હવે હોકી સ્ટિક પકડીને મેદાન ગજવી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતમાં હોકીના મૂળિયા મજબૂત કર્યા છે. 2026માં હોકીમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક પ્રોટેક્ટિવ ગિયર. ગોલ્સ કીપરના પેડ્સ હવે એવા મટીરિયલના બનેલા છે જે બોલના ઇમ્પેક્ટને શોષી લે છે અને ખેલાડીઓને જરા પણ ઈજા થવા દેતા નથી. આનાથી રમત વધુ સુરક્ષિત બની છે. વળી પ્રેક્ષકો માટે પણ હવે સ્ટેડિયમમાં VR હેડસેટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે સીટ પર બેઠા બેઠા એવો અનુભવ કરી શકો છો જાણે તમે પોતે મેદાનની વચ્ચે ઉભા હોવ. શ્રોતા મિત્રો, હોકીએ આપણને સંઘર્ષની સાથે સાથે સંયમ પણ શીખવે છે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામસામે હોય ત્યારે જે દબાણ હોય છે, એ દબાણમાં પણ શાંત રહીને ગોલ કરવો એ જ સાચો ખેલાડી છે. 2026માં ભારતીય હોકીની સ્ટાઇલ એગ્રેસિવ ડિફેન્સ છે. આપણે માત્ર ગોલ બચાવતા નથી, પણ વળતો પ્રહાર એવો કરીએ છીએ કે વિરોધી ટીમને વિચારવાનો સમય પણ નથી મળતો. કેવિન, તને ખબર છે 2026માં હોકી હવે પર્યાવરણને પણ સાચવી રહી છે. નવા એસ્ટ્રોટર્ફ હવે એવા મટીરિયલ્સના છે જેમાં પાણીનો વપરાશ 60% ઓછો થાય છે. પહેલા ટ્રફને ભીનું રાખવા માટે હજારો લીટર પાણી જોઈતું હતું, પણ હવે ડ્રાય ટ્રફ ટેકનોલોજી આવી ગઈ છે. હોકી માત્ર સ્કોરબોર્ડ પર જ નહીં, પણ પર્યાવરણના બોર્ડ પર પણ ગોલ કરી રહી છે. મારા અંગત અનુભવની વાત કરું તો, જ્યારે હું પહેલી વાર સ્ટેડિયમમાં હોકી મેચ જોવા ગઈ હતી ત્યારે સ્ટિક અને બોલના ટકરાવનો જે અવાજ હતો, એ અવાજ હજી પણ મારા કાનમાં ગુંજે છે. એ અવાજમાં એક પ્રકારની રિધમ છે, એક સંગીત છે. હોકી એ જોશનું સંગીત છે. 2026માં આપણે નસીબદાર છીએ કે આપણે આપણી ટીમને ફરીથી વિશ્વમાં ટોચ પર જતા જોઈ રહ્યા છીએ. આ આપણી સ્ટિકનો જાદુ છે જે ક્યારે ઓછો નહીં થાય. મિત્રો, આ સમય કઈ રીતે પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. આપણે હોકીનું ગૌરવ જોયું. રમત ગમે તે હોય, એનો સંદેશ એ જ છે, ક્યારે હાર ન માનો. જીવનમાં પણ જ્યારે તમને લાગે છે કે તમે પાછળ પડી રહ્યા છો, ત્યારે યાદ કરજો એ 90 મિનિટ કે 60 મિનિટ જે છેલ્લી સેકન્ડમાં કરેલા એક ગોલ આખો ઇતિહાસ બદલી શકે છે. 2026 એ રમતગમતનું વર્ષ છે અને આપણે એમાં સહભાગી છીએ. યાદ રાખજો, જે રમે તે ખીલે.
0: શ્રોતા મિત્રો, મને ખાતરી છે કે આજના પ્રોગ્રામ સાંભળ્યા પછી તમે પણ તમારા ફેવરેટ રમત વિશે વધુ ગંભીર બનશો. અમીએ કહ્યું એમ, રમત ગમે તે હોય, જીતવાનો જઝબો હોવો જ જોઈએ. આભાર મિત્રો, ફરી મળીશું કોઈ નવી રમત અને નવા જોશ સાથે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે, મેં ઉનસે ખેલું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ જાહેરાત.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: શ્રોતા મિત્રો, ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં આવો સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં આ ગઝલ.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

શ્રોતા મિત્રો, આપે સાંભળી ગુલામ અલીના સ્વરમાં ગઝલ. આ સાથે જ નોન ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન.

0: निवेदन। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ। મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો। દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો। આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી। તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો। અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી।
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી, અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે કે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે, અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે।
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું। ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી। શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો। તેમણે સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી। ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે। દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી। શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે। હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું।
2: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે।
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે। આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું। તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશીરિયાએ ઉમેર્યું।
2: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી। ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું। તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે।
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા। ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતાં આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે। વન અને પર્યાવરણ મંત્રી

0: મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં એલજી મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે, તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
1: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है एक का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ एक का दुक्का स्थानों में दिया गया है. सूरत, दांग, नवसारी, बलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, भरूच, खेड़ा और अरवली के लिए दिया गया है.
0: अंतमा मुख्य समाचार फरी एक बार. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ થાય છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, કૃષિના વિકાસ અને ઉત્પાદન વધારવા માટે અવનવા સંશોધન થતા રહ્યા છે અને આધુનિક તાંત્રિકતાના યુગમાં આવા સંશોધનો આપણા સુધી ઝડપથી પહોંચી રહ્યા છે. વિવિધ પાકોના ઉત્પાદન પર અસર કરતા જૈવિક પરિબળોમાં જુદી જુદી જીવાત અને રોગ એ મુખ્ય છે. તેમાંય ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણીય ફેરફારોને કારણે કેટલીક ગૌણ જીવાતો મુખ્ય જીવાતો બની રહી છે, તેમજ જીવાતોની વૃદ્ધિમાં પણ અકલ્પનીય વધારો આપણને જોવા મળી રહ્યો છે. તો ખેડૂત મિત્રો, આ જીવાતોથી કૃષિ પાકોને થતું નુકસાન અટકાવવા માટે વિવિધ પદ્ધતિઓ જેવી કે કર્ષણ પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે. જે પૈકી રાસાયણિક પદ્ધતિ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ રાસાયણિક પદ્ધતિમાં કૃષિ રસાયણોના અવિવેકી અને આડેધડ ઉપયોગ થતાં તેમના વિપરીત પરિણામો જેવા કે જીવાતોમાં પ્રતિકારક ક્ષમતા વિકસવી, જીવાતોનું પુનરુત્થાન, પાકમાં રસાયણોના અવશેષો મળવા, જળ અને જમીનનું પ્રદૂષણ, સજીવો તેમજ પરાગજ્ઞાન કરતા કીટકો પર થતી આડઅસરો વગેરે જોવા મળે છે. તેથી જંતુનાશક રસાયણોના ઉપયોગ થકી પાક ઉત્પાદનમાં થતો ઘટાડો અટકતા પાક ઉત્પાદન વધુ મળે છે, તે પણ એક હકીકત છે. હવે ખેડૂત મિત્રો, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધવાની સાથે સાથે કૃષિના જે રસાયણો છે તેનો પણ વપરાશ આપણે વધારી દીધો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા રોગજીવાતના વ્યવસ્થાપન માટે જુદા જુદા કૃષિ રસાયણોનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત સંશોધન થતું રહે છે. તાજેતરમાં જ હવે એક નવું રસાયણ ફ્લુક્સામેટામાઇડનું સંશોધન થઈ તે બજારમાં ઉપલબ્ધ થયું છે, જેની માહિતી આપણે થોડી આજે જોઈએ. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડની સૌ પ્રથમ નિશાન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાપાન દ્વારા 22 જાન્યુઆરી 2019 નોંધણી કરવામાં આવી અને 15 મે 2019 તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ બહારના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ આ જીવાતનાશક બહાર પાડવામાં આવેલ છે. ભારતમાં આ જીવાતનાશક ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આ જીવાતનાશક ગ્રાસિયા અને શિનવા જેવા વ્યાપારી નામે બજારમાં વર્ષ 2022 ઉપલબ્ધ છે. તો ખેડૂત મિત્રો, ફ્લુક્સામેટામાઇડ એ મેટાડાયામાઇડ જૂથમાં સમાવેશ થતી એ અગત્યની જીવાતનાશક છે. તો તેના વિશે આપણે વાત કરીએ. ખેડૂત મિત્રો, કેન્દ્રીય કીટનાશક મંડળ અને નોંધણી સમિતિ દ્વારા આ જે કીટનાશક છે એ 10 EC ના સ્વરૂપમાં નોંધણી થયેલ છે. આ જીવાતનાશક લીલી

ઈયળ જે મરચાં ટામેટાં તુવેર ભીંડામાં જોવા મળે છે, પછી લશ્કરી ઈયળ કોબીજ અને મરચાંમાં, પછી હીરાફુદુ કોબીજમાં, થ્રીપ્સ ભીંડા ટામેટાં મરચાં અને રીંગણ, તડતડિયા એટલે જે ભીંડા અને રીંગણમાં જોવા મળે છે, ગોળિયા ઈયળ કોબીજમાં જોવા મળે છે, ટપકાવાળી ઈયળ તુવેરમાં જોવા મળે, ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ જે રીંગણમાં જોવા મળે. આ બધી જીવાતના વ્યવસ્થાપન માટે 8 મિલીલીટર 10 લીટર પાણીમાં એટલે કે 400 મિલીલીટર પ્રતિ 500 લીટર પાણી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ કરેલ છે. આ કીટનાશકના છંટકાવ પછી 5 દિવસ બાદ જ મરચાં રીંગણ કોબીજ ભીંડા ટામેટાં તુવેરની વીણી કરવી જોઈએ, જેથી આ કીટનાશકના અવશેષોને આહારમાં આવતા અટકાવી શકાય. ફ્લુક્સામેટામાઇડ માનવ, સસ્તન પ્રાણીઓ, મધમાખી, કાળી ભમરી અને ફૂલોની મુલાકાત લેતા અન્ય કીટકો સામે પ્રમાણમાં ઓછું જોખમકારક માલુમ પડેલ છે. છતાં તેની સંકલિત જીવત વ્યવસ્થાપન વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરીને કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બજારમાં નવી આવેલ ફ્લુક્સામેટામાઇડ નામની જીવત વ્યવસ્થાપનની દવા વિશેની. આગળ હવે આપણે એક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરવાના છે. એ પહેલાં શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે આપણે વાત કરીશું બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. ખેડૂત મિત્રો, બંટીનું વાવેતર ગુજરાત રાજ્યના ડાંગ, વલસાડ, નર્મદા અને પંચમહાલ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. વર્ષ 2018-19 દરમિયાન ભારત દેશમાં કુલ 96,200 હેક્ટર વિસ્તારમાં બંટીનું વાવેતર થયેલ અને તેની ઉત્પાદકતા 930 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. બંટીના દાણા નાના હોવાને લીધે તેને હલકા ધાન્ય કહેવામાં આવે છે, જેનો ઉપયોગ લોકો સામાપાચમના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગીતા ઘણી જ વધુ છે. ડુંગરાળ વિસ્તારની આબોહવાકીય પરિસ્થિતિમાં આ પાક લઈ શકાય છે. આદિવાસી લોકો ખાવામાં ડાંગરની જગ્યાએ બંટીનો ઉપયોગ કરે છે. બંટીમાં કેલ્શિયમ, આયર્ન અને પાચક રેસાનું પ્રમાણ વધારે હોવાથી તે પોષક તત્વોથી ભરપૂર અને ઉત્તમ આહાર છે. તો ખેડૂત મિત્રો, બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જમીન અને આબોહવા વિશે આગળ વાત કરીએ તો બંટીનો પાક ડુંગરાળ જમીન એટલે કે સમુદ્ર તટથી 2700 મીટર ઊંચાઈ સુધી આબોહવા તથા ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં સારી રીતે લઈ શકાય છે, જેમાં સારા નિતારવાળી લાલ રાખોડી રંગની ગોરાડું અને હલકી અથવા મધ્યમ કાળી જમીન બંટીને વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં આ પાક સારો થાય છે. ચોમાસુ ઋતુમાં આપણા રાજ્યમાં સમતલ વિસ્તાર અને સારા નિતારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જમીનની તૈયારીની જો વાત કરીએ તો અગાઉના પાકની કાપણી થઈ ગયા બાદ જમીનને હળ અથવા ટ્રેક્ટર કલ્ટિવેટરથી આડી ઊભી ખેડ કરી કરબ મારી નીંદણ તથા જડિયા વીણી વાવેતર માટે જમીન તૈયાર કરવામાં આવે છે. એની ખાસ તો આપણે હવે જાતોની જો વાત કરીએ તો ગુજરાત બંટી 1 એની ખાસિયતની જો વાત કરીએ તો સફેદ ભરાવદા દાણાવાળી સ્થાનિક જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી આ જાત છે, જેનું ઉત્પાદન 2000 થી 2200 કિલો પ્રતિ હેક્ટર મળી રહે છે. મોડી પાકતી જાત 100 થી 105 દિવસ, રોગ અને જીવાત સામે મધ્યમ પ્રતિકારક જાત છે. ખુલ્લા લાંબી કંટી ધરાવતી જાત, ઢળી પડવા સામે મધ્યમ પ્રતિકારક જાત, દાણાની ગુણવત્તા સારી હોય, મૂલ્યવર્ધિત બનાવટો માટે સારી, ચીપટનું ઉત્પાદન વધુ આપતા પશુ આહાર માટે પણ એ પૌષ્ટિક છે. ગુજરાત બંટી 1. તો એના બિયારણના દરની જો વાત કરીએ તો બંટીનો દાણો જે છે એ ઝીણો હોવાથી 1 હેક્ટરની ફેર રોપણી માટે 4 થી 5 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે અને ઓરણ પદ્ધતિથી 10 થી 12 કિલોગ્રામ બિયારણની જરૂર પડે. હંમેશા ભલામણ કરેલ સુધારેલ જાતોનું જ શુદ્ધ પ્રમાણિત બિયારણ વાપરવું જોઈએ. હવે બીજના માવજતની જો વાત કરીએ તો જમીનજન્ય અને બીજજન્ય રોગથી રક્ષણ મેળવવા માટે ફૂગનાશક દવા જેવી કે થાયરામ અથવા કાર્બેન્ડાઝીમ પૈકી કોઈપણ 1 ફૂગનાશક 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ, તેમજ એઝોસ્પાઇરિલમ જૈવિક ખાતર 5 મિલીલીટર પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. ખેડૂત મિત્રો, ડાંગરની જેમ બંટીની ફેર રોપણી કરવામાં આવે તો તેનું ઉત્પાદન વધુ સારું મળે છે. જમીનને હળ અને કરબથી ખેડીને ભરભરી બનાવી, સમારમારી સમતલ બનાવી, જેટલા વિસ્તારમાં રોપણી કરવાની હોય તેના 5મા ભાગના વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. 1 હેક્ટરની ફેર રોપણી માટે 5 ગુંઠા વિસ્તારમાં ધરુવાડિયું તૈયાર કરવું. આ માટે 1 મીટર પહોળા, 10 મીટર લાંબા અને 15 સેન્ટીમીટર ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. દરેક ક્યારામાં 20 કિલોગ્રામ કોહવાયેલું છાણિયું ખાતર, 2 કિલોગ્રામ દિવેલીનો ખોળ, 125 ગ્રામ યુરિયા અને 500 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જમીનમાં આપવું. ધરુવાડિયું મોડામાં મોડું જૂનના 3જા અઠવાડિયામાં નાખી દેવું. દરેક ક્યારામાં 30 થી 40 ગ્રામ બીજ પૂખીને અથવા ગાદી ક્યારામાં 10 સેન્ટીમીટરના અંતરે ચાસ ખોલી હારમાં વાવેતર કરી ઢાંકી દેવું. બીજની વાવણી બાદ ગાદી ક્યારા ઉપર ભેજ રહે તે રીતે પાણી આપવું. બીજની વાવણી બાદ

આઠથી દસ દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા પૂરતી ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ફરી આઠ દિવસે ક્યારા દીઠ 125 ગ્રામ યુરિયા ફરી આપવું. ખેડૂત મિત્રો, ધરુવાડિયામાં કીટકના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3%, દાણાદાર ક્યારા દીઠ 100 ગ્રામ પ્રમાણે બીજની વાવણી બાદ 15 દિવસે આપવી. જરૂરિયાત મુજબ આપણે નિંદણને હાથથી દૂર કરવું. સામાન્ય રીતે 20-25 દિવસે ધરુ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય છે. મોટી ઉંમરના ધરુનો ઉપયોગ કરવાથી ફૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે. તો ખેડૂત મિત્રો, હવે આગળ ફેર રોપણીની વાત કરતા પહેલા આપણે ફરીથી એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ અને ગીત સાંભળ્યા બાદ આગળ ફેર રોપણી, કાપણી અને ઉત્પાદનની વાત કરીશું.

ખેડૂત મિત્રો, ફરી મળીને ખૂબ આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી વિશે, પોષણયુક્ત રેસાવાળો આહાર અને ખાવામાં ખૂબ જ પૌષ્ટિક. તો હવે તેની ફેરરોપણીની જો વાત કરીએ, તો બંટીની ફેરરોપણી માટે જુલાઈનું પ્રથમ પખવાડિયું ઉત્તમ સમય છે. બંટીની ફેરરોપણી માટે બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી દાણા દીઠ એક છોડની રોપણી કરવી અને હેક્ટરે 3 થી 4 લાખ છોડ જાળવવા. ફેર રોપણી માટે 4 થી 5 પાનવાળું 25 થી 30 દિવસનું ચીપાદાર ધરું ઉત્તમ ગણાય છે. ફેર રોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળ કે પાવર ટીલરથી ઘાવલ કરી સમાર મારવો. ઘાવલ કરતાં અગાઉ જરૂરી પાયાનું ખાતર આપી દેવું. રોપણી પહેલાં ધરુંના મૂળને પ્રવાહી જૈવિક ખાતર એઝોટોબેક્ટર દ્રાવણમાં 15 મિનિટ બોળીને ફેર રોપણી કરવી. ફેર રોપણી સમયે ક્યારીમાં બહુ પાણી ન રાખવું, જેથી ધરું સારી રીતે જમીનમાં ચોંટી જાય. ઓરણ પદ્ધતિથી વાવણી કરવાની હોય તો બે હાર વચ્ચે 30 સેન્ટીમીટર અને હારમાં બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ફેર રોપણીની, જે જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવામાં આવે છે, જે હવે સમય આવવાની તૈયારી છે. હવે આગળ એના ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ, તો પ્રતિ હેક્ટર 10 ટન સારો કોવાયેલું છાણું ખાતર, 20 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતર તરીકે જમીનમાં નાખવું. ફેર રોપણીના 6 દિવસ બાદ પાયાના ખાતર તરીકે અને 30 દિવસે પૂરતી ખાતર તરીકે 20 કિલોગ્રામ નાઇટ્રોજન આપવું. હવે નિંદણ નિયંત્રણની જો વાત કરીએ, તો બંટીના પાકને રોપણી બાદ 45 દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો. ફેર રોપણી બાદ 2 થી 3 વખત નિંદામણ કરવું. મજૂરોની અછત હોય તો નિંદણ નાશકોનો ઉપયોગ કરવો. આ માટે બ્યુટાક્લોર 50 EC 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સક્રિય તત્વ 500 લિટર પાણીમાં ઓગાળીને રોપણી પછી તરત જ 3 થી 5 દિવસ છંટકાવ કરવો, અથવા ક્યારીમાંથી પાણી નીતર્યા બાદ 100 કિલોગ્રામ રેતી સાથે બ્યુટાક્લોરને ભેળવી ક્યારીમાં વ્યવસ્થિત રીતે પોખી દેવી. હવે ખેડૂત મિત્રો, આગળ કાપણી અને સંગ્રહની જો વાત કરીએ, તો બંટીનો પાક 90 થી 110 દિવસ સુધીમાં પાકી જાય છે. બંટીની કંટી જેમ જેમ તૈયાર થાય તેમ કાપતા જઈ ખળામાં સૂકવી બળદથી પગર કરી દાણા છૂટા પાડવા. પવનની મદદથી દાણાને સાફસૂફ કરી અનાજ ભરવાની કોઠીમાં સંગ્રહ કરવો. બધી કંટી કપાઈ જાય એટલે બંટીનું પરાળ ચીપટ કાપી લઈ તેનું કૂંડવું બનાવી સંગ્રહ કરવો, જે ઢોરના સૂકાચારા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ખેડૂત મિત્રો, ઉત્પાદનની જો વાત કરીએ, તો બંટીના પાકમાં સુધારેલ ખેતી પદ્ધતિમાં દાણાનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 1800 થી 2000 કિલોગ્રામ મળે છે, જ્યારે પરાળ ચીપટનું અંદાજે 7000 થી 8000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણને ઉત્પાદન મળે છે. પરાળ પણ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય પશુ આહાર માટે આગળ વાત કરીએ એમ ઉત્તમ છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બંટીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની. આવી જ અવનવી વાતો સાથે ખેડૂત મિત્રો, આપણે દર અઠવાડિયે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ. તો અમારી સાથે આપ જોડાયેલા રહો અને આવી જ નવી નવી વાતો આપણે કરતા રહીએ. તો ખેડૂત મિત્રો, હવે અંતમાં સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને હવે એક નજર હવામાન સમાચાર પર. તો આવતીકાલનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો માછીમાર ભાઈઓને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો આ હતા હવામાન સમાચાર, અને આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

પ્રધાન આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે

0: જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
1: ભારત ઇન્ડોનેશિયા કા સ્ટ્રેટેજિક ટ્રસ્ટ ઇન્ડો પેસિફિક મેં સ્ટેબિલિટી કા મજબૂત આધાર બનેગા. હમારી સાઝેદારી કેવલ દો દેશો કા સંબંધ નહીં હૈ, યહ ઇન્ડો પેસિફિક કી સ્ટેબિલિટી, ગ્લોબલ સાઉથ કી શક્તિ ઓર વિશ્વ કે શેર્ડ ફ્યુચર મેં વિશ્વાસ કા સંકલ્પ હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
1: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મેં જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. મેં ઇસકે લીએ રાષ્ટ્રપતિ પ્રભવો ઓર આપ સભી કા આભાર વ્યક્ત કરતા હું. હમારે દોનો દેશ કાઉન્ટર ટેરરિઝમ પર જોઈન્ટ વર્કિંગ ગ્રુપ કે માધ્યમ સે સાથ કામ કર રહે.
0: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: ક્રિટિકલ મિનરલ્સ ઓર સ્ટીલ કે ક્ષેત્ર મેં સપ્લાય ચેન કો અધિક મજબૂતી દેને કે લીએ ભી અહમ સમજોતા હુઆ હૈ. હમારી કંપનીઝ કે બીચ સ્ટેનલેસ સ્ટીલ ઓર રેર અર્થ મેગ્નેટ કો લેકર સાઝેદારી કી નઈ શરૂઆત હો રહી હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
2: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયા, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMEsને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
3: સરકાર અપને સારા પ્રયત્ન કરી રહી, લેકિન સરકાર કે સાથ અગર બાકી સંગઠન ભી જોડતે હૈ તો કામ ઓર તેજી સે આગે બઢતા હૈ. ઓર પ્રગતિ કાર્યક્રમ કે અંતર્ગત યે તય કિયા હૈ કે અભી તક 26,000 કૃષિ ઉદ્યમી ટ્રેન્ડ કર ઇન્હોને તૈયાર કિયે હૈ જો એક ગાંવ મેં કામ કરતે હૈ ઓર ગાંવ કી કૃષિ કો બદલને કે લિયે 100-200 કિસાન કો સાથ જોડતે હૈ.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને કપાસ ઉત્પાદકતા મિશન વિશે માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિએ ભારતના કપાસ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મિશનના વ્યાપક કાર્ય યોજનાની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત હરિયાણા પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા જ સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસ કર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ED દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્ય મંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ તાલ ફિલ્મનું આ ગીત, હરિહરન અને સુખવિંદર સિંઘના સ્વરમાં.

ક્ષમા કરશો શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું લકી અલીના સ્વરમાં કહોના પ્યાર હૈ ફિલ્મનું ગીત, અને હવે સાંભળશો મહાલક્ષ્મી અય્યર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં દિલ સે ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં પાપ ફિલ્મનું ગીત, અને આ સાથે જ સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો આસિત દેસાઈના સ્વરમાં આ રચના.

0: the next 3 to 4 days. Ishani Yadav, Akashvani News, Delhi.
1: Two explosions rocked Syria's capital Damascus this afternoon, injuring 18 people, including 4 police officers. The explosions occurred just before the meeting between French President Emmanuel Macron and his Syrian counterpart Ahmed al-Shara at the presidential palace. President Macron, who arrived in the Syrian capital yesterday, is the first top European leader to visit the war-torn country since the fall of the regime headed by Bashar al-Assad. Benchmark domestic equity indices gave up their initial gains and ended on a negative note today. We have a report.
2: Sensex dropped 104 points to close at 78,181. Nifty dipped 32 points to settle at 24,399. Both the stock market indices dropped 0.13%. In the broader market on the National Stock Exchange, the mid-cap 100 index fell 0.3%, while the small-cap 100 index lost more than 0.5%. In the foreign exchange market today, the rupee appreciated by 44 paise to close at 94 rupees and 96 paise against the US dollar. With Ayushi's report, Arjun Chowdhury for Akashvani News.
1: On to sports. In men's cricket, India will take on hosts England in the third T20 international of the 5-match series at Trent Bridge in Nottingham tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. England defeated India by 4 wickets in the second T20 match on Saturday in Manchester. The first match was washed out due to rain. In the Wimbledon tennis, world number one and defending champion Jannik Sinner has stormed into men's singles semi-final, beating Jan Lennard Struff of Germany in London this evening. In women's singles, Coco Gauff advanced to the semi-finals, defeating fellow American Jessica Pegula in a thrilling quarter-final match. And in FIFA World Cup, defending champions Argentina will take on Egypt in the round of 16 match in Atlanta tonight. The match will start at 9:30 p.m. Indian time. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver at 1:30 a.m. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses Indonesian Parliament, says India stands for freedom of navigation in the Indo-Pacific and follows the path of development, not expansionism. Road Transport and Highways Minister Nitin Gadkari asserts ethanol blending program is scientifically proven and delivered significant economic and environmental benefits. Home Minister Amit Shah launches mission to plant 70 lakh saplings in Delhi, over 6,000 hectares of Green Ridge area to be developed into forest land. 3 persons killed and 6 go missing after a landslide hits Wayanad Tunnel construction site in Kerala. IMD forecasts heavy rain in several parts of North and South India. And in men's cricket, India take on hosts England in the third T20 international of the 5-match series in Nottingham tonight. That is all in the news at night. Good night.
3: Akashvani, Ahmedabad, Vadodara.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના કાર્યક્રમમાં આપણે આ અઠવાડિયાની વિવિધ ક્ષેત્રની મહત્વની ઘટનાઓ અને સિદ્ધિઓ વિશે જાણીશું. તો આવો શરૂઆતમાં નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સાણંદની હેટ્રિક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકોન ઓસેટ સુવિધાનો પ્રારંભ. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન માટેનો 3જો પ્લાન્ટ કાર્યરત. ભારત ટૂંક સમયમાં બનશે ચીપ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર. અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત. ગુજરાતમાં જળ સુરક્ષા માટે નવો પ્રયોગ. દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી નિર્માણાધીન 2 આધુનિક રબર ડેમ. જૂનાગઢના હસનાપુર ડેમ પ્રોજેક્ટે વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવી એશિયાભરમાં રચ્યો ઇતિહાસ. અને રાજકોટના ખેલાડી દેવ્યાનીબા ઝાલા એશિયન રમતો માટે પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના સમાચાર દર્પણના આ અંકમાં. શ્રોતા મિત્રો, દિવસે દિવસે ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે અને આજના આ આધુનિક યુગમાં જેના વગર ટેકનોલોજીની કલ્પના કરવી મુશ્કેલ છે, એ જો કોઈ વસ્તુ હોય તો એ છે ચીપ. જે ચીપ અત્યાર સુધી ભારત આયાત કરતું હતું, એ ચીપ હવે ભારતમાં બનવા જઈ રહી છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે. અમદાવાદ નજીક આવેલા સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 7,600 કરોડ રૂપિયાના

0: અત્યાધુનિક સીજી સેમિકોન ઓસેટ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સુવિધા માત્ર રોજગારીને તકો જ ઉભી કરશે એમ નહીં, પરંતુ ભારતનું નામ વૈશ્વિક નકશા પર પણ ચમકાવશે અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરશે.
1: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુના બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુના બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ્સ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ. ઓર ઇસલિયે અબ ભારત કા અગલા કદમ ઉઠ રહા હૈ. હમ કેવલ મોબાઈલ નહીં બનાયેંગે, હમ કેવલ ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાયેંગે, હમ ઉન ચિપ્સ કા નિર્માણ ભી કરેંગે જિનસે ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી દુનિયા ચલતી હૈ. ઓર યહી હમારી રણનીતિ હૈ. પહેલે પ્રોડક્ટ, ફિર કમ્પોનન્ટ્સ, ઓર અબ સેમિકન્ડક્ટર, યાની ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી વેલ્યુ ચેઇન ભારત મેં હોગી. યહ વિકસિત ભારત કા રોડ મેપ હૈ. યહી મેક ઇન ઇન્ડિયા કા અગલા ચરણ હૈ. સાથીઓ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ કા નેક્સ્ટ સ્ટેપ હૈ ક્રિટિકલ મિનરલ્સ ઓર હાઈટેક મટીરિયલ્સ મેં આત્મનિર્ભરતા.
0: તેમણે વિશ્વાસ કર્યો હતો કે આગામી સમયમાં સાણંદ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર હબ તરીકે ઓળખાશે.
1: સાથીઓ, આપ સભી જાનકાર લોગ યહાં બેઠે હૈ, મેં દેખ રહા હું બહોત સારે યુવા સાથી ભી યહાં મૌજૂદ હૈ. હમ અગર દુનિયા કે ઔદ્યોગિક ઇતિહાસ કો દેખેંગે તો એક બાત સ્પષ્ટ હોતી હૈ, દુનિયા કી કોઈ ભી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર કિસી એક અકેલી ફેક્ટરી સે નહીં બની. ઇન્ડસ્ટ્રીયલ પાવર કી ન્યુ ક્લસ્ટર્સ હોતે હૈ. અમેરિકા કી સિલિકોન વેલી, તાઇવાન કા શિનચુ સાયન્સ પાર્ક, જાપાન કા સિલિકોન આઈલેન્ડ, સુકુબા સાયન્સ સિટી, એ સબ ક્લસ્ટર કે મહત્વ કો દર્શાતે હૈ. આજ સાણંદ ભી ઉસી દિશા મે અપને કદમ બઢા રહા હૈ.
0: આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં બનેલી આ સેમિકન્ડક્ટર ચિપ્સ હવે જાપાન, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ મોકલાશે.
2: ભારત કે લીએ ગૌરવ કી બાત હૈ કે જો બેટિયા ગાંવ સે પહેલી બાર નિકલી વો ટ્રેનિંગ કરને ગઈ મલેશિયા, ઓર અબ જો ઇકોસિસ્ટમ બન રહા હૈ આને વાલે પ્લાન્ટ્સ મે ભારત મે હી ટ્રેનિંગ ભી દે પાયેંગે, નયે નૌજવાનો કો તૈયાર ભી કર પાયેંગે. ઓર જો સબસે બડી બાત હૈ કે ભારત મે બની ચિપ્સ, ઇસ પ્લાન્ટ મે બની ચિપ્સ અબ જાપાન, અમેરિકા ઓર યુરોપ ભી જાયેગી. ભારત કી તકનીક દુનિયા ભર મે અપના નામ કમાયેગી. ઓર ઇન ચાર વર્ષો સે કમ સમય મે આજ 12 યુનિટ્સ કા કન્સ્ટ્રક્શન ચલ રહા હૈ, 3 યુનિટ મે કોમર્શિયલ પ્રોડક્શન, 24 ડીપ ટેક ડિઝાઇન કે સ્ટાર્ટઅપ્સ તૈયાર હુએ ઓર 70,000 નૌજવાનો કો ડિઝાઇન મે ટ્રેનિંગ મિલી હૈ. 315 યુનિવર્સિટીઝ મે આજ ડિઝાઇન કે કોર્સ ચલ રહે હૈ. ઓર આજ ઇલેક્ટ્રોનિક્સ ઓર સેમિકન્ડક્ટર સે દેશ કી નઈ પહેચાન બન રહી હૈ. ઇલેક્ટ્રોનિક્સ મે આજ 13 લાખ કરોડ રૂપે કી ઇન્ડસ્ટ્રી ભારત મે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કી બન ગઈ હૈ, જિસમે 25 લાખ લોગો કો રોજગાર ઉસસે જુડા હુઆ હૈ.
0: તો બીજી તરફ કુદરતની મહેરબાનીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે. છેલ્લા અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સુરત શહેરમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આ સ્થિતિ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર.
3: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે અંતર્ગત સુરત શહેરમાં ગતરોજથી શરૂ થયેલા વરસાદે સુરતમાં પાણી પાણી કરી દીધું હતું. શહેરના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. તેને જોતા આજે સવારથી જ સમગ્ર શાળાઓ અને કોલેજોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ડિંડોલી, અડાજણ, વેડ રોડ, પર્વતપાટિયા, વરાછા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના રેસ્ક્યુ કરાયા હતા અને પાંડેસરાના શિવમનગર અને પ્રેમનગરમાંથી લોકોને રેસ્ક્યુ કરાઈને સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં રાખવામાં આવ્યા હતા. આ સિવાય સુરત મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. ICCC બિલ્ડિંગમાંથી કેમેરા દ્વારા સિટીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને

0: જ્યાં પણ સમસ્યા અથવા પાણી ભરવાની સમસ્યા દેખાય તે જગ્યાએ પાલિકા દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે.
1: ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં પણ અનેક ગામડાઓ ટાપુમાં ફેરવાયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યાંની પરિસ્થિતિ અંગે આપણને માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ હરેશ ટાંક.
2: અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન થયેલ વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત અને અવિરત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધારીચલાના ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલિયા વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે. પાણી ભરાવવાની સ્થિતિમાં અત્યાર સુધીમાં લીલિયા તાલુકાના બવાડી ગામે કુલ 8 લોકો જે ફસાયેલ હતા તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ધારીના મીઠાપુર ડુંગરી ચલાલામાં 10 જેટલા લોકો તથા કથિરવદર મુકામે 12 લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. NDRF અને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2 માનવ મૃત્યુ અને 4 પશુના મૃત્યુનો બનાવ બન્યા છે. ઉપરાંત વરસાદની સ્થિતિને પગલે કુલ 12 કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારી વિસ્તારમાં જે રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા તેને યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં 10 માંથી 7 ડેમ ઓવરફ્લો છે. તે તમામ ડેમ સલામત અને મોનિટરિંગમાં છે. ખોડિયાર ડેમ, ધાત્રવડી ડેમ તેમજ ઠેબી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અને સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. સમાચાર દર્પણ માટે અમરેલીથી હરેશ ટાંક.
1: શ્રોતા મિત્રો, જળ સંચય અને જળ સંરક્ષણ આજના સમયની તાતી જરૂરિયાત બની છે ત્યારે જળ સંસાધનોના આધુનિકીકરણ માટે ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોટાઉદેપુરની હેરણ નદી અને તાપીની અંબિકા નદી પર 2 આધુનિક રબર ડેમ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ અંગે માહિતી આપી રહ્યા છે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ.
3: ગુજરાતમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત અત્યાધુનિક એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોદેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે આ 2 આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. રાજવાસરા રબર ડેમ પૂર્ણ થતાં 25 ગામોના આશરે 3,420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા મજબૂત બનશે. લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે. ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પીવાના પાણીની ઉપલબ્ધિ વધુ સુરત બનશે. આ ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસામાં પૂર આવે ત્યારે તેને હવા કાઢીને સરળતાથી નીચે બેસાડી શકાય છે. પરિણામે પૂરનું પાણી ઝડપથી પસાર થઈ શકે છે અને કામ તેમજ સિલ્ટનો પ્રશ્ન પણ દૂર થાય છે. તે જ રીતે તાપીના પાઠકવાડી ખાતે બની રહેલો રબર ડેમ જાપાનીઝ ડિઝાઇન અને દક્ષિણ કોરિયાના અદ્યતન રબર બ્લેડર ઉપર આધારિત છે. આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે.
1: હવે વાત કરીએ જૂનાગઢના હસનાપુર ડેમની. આ ડેમે પર્યાવરણ અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં સમગ્ર એશિયા ખંડમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ડેમે યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી પાસેથી વોટર ક્રેડિટ સર્ટિફિકેશન મેળવીને જળ સંચયના મોડેલને વૈશ્વિક ઓળખ અપાવી છે. આ સફળતાની વિસ્તૃત ગાથા વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ.
4: ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ હવે માત્ર એક જળાશય નથી, પરંતુ કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઉભું કરતું એશિયાનું અગ્રણી કેન્દ્ર બન્યો છે. પાછલા 9 વર્ષ દરમિયાન અહીં નિર્ધારિત મર્યાદા મુજબ વાર્ષિક 10 લાખ લીટર પાણી બચાવવામાં આવ્યું છે. આ અવિરત પુરુષાર્થના લીધે જ પ્રોજેક્ટને 90 લાખ વોટર ક્રેડિટનું સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું છે. આગામી સમયમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગ જેવી શ્રેષ્ઠ કામગીરીનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેરિફિકેશન થતાં જ આ સર્ટિફિકેટ બજારમાં વેચી શકાશે, જે સ્થાનિક તંત્ર માટે કમાણીનો નવો અને કાયમી સ્ત્રોત બનશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ વધુ માહિતી આપી.
5: હસનાપુર ડેમની અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતાં તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઇડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે કે આ જે પ્રેક્ટિસિસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની

0: પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરવાનો જે કરી શકીએ એ પ્રમાણેનું સર્ટિફિકેટને અમે વેચી શકીએ.
1: આ સક્ષમ મોડેલ પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થામાં પણ મોખરે છે. હસનાપુર ડેમનું કુદરતી ઝરણા જેવું શુદ્ધ પાણી જૂનાગઢના 4 મુખ્ય વિસ્તારોની તરસ છીપાવે છે. આ જળરાશિ સીધી ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં આધુનિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરીને હજારો નાગરિકોના ઘર સુધી નિયમિત અને ઉત્તમ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સાંભળીએ જૂનાગઢના રહેવાસી સુધીર મિશ્રાની પ્રતિક્રિયા.
2: જૂનાગઢ હસનાપુર ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ઝરણાનું, કોઈ અવરગવર વસ્તુનું પાણી આવતું નથી, 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જૂનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે છે, આતે કરે છે, અને અમને બહુ દિલથી અમે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો દિલથી ખૂબી આભાર માનીએ છીએ.
3: અંતમાં રમતગમત જગતથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર છે. રાજકોટના પ્રતિભાશાળી એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને નાગોયા એશિયન ગેમ્સ માટે પોતાની દાવેદારી સુનિશ્ચિત કરી છે. તેઓ એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર રાજ્યના એકમાત્ર મહિલા ખેલાડી બન્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. સાંભળીએ તેમના શબ્દોમાં તેમની વાત.
4: आई थिंक मैं 7th स्टैंडर्ड में जब थी तब स्कूल में से हमारे गुजरात में खेल महाकुंभ जैसे कॉम्पिटिशन चल रहा है उसमें फर्स्ट टाइम मैं पार्टिसिपेट किया था. और उसके बाद मैं 2018 में स्कूल गेम के लिए सिलेक्शन हुआ था मेरा, तो मैं दिल्ली में स्कूल गेम खेलने के लिए गई थी. उधर मेरा नेशनल में 100 मीटर में ब्रॉन्ज मेडल था और तब से मुझे इतना कॉन्फिडेंस आया था कि नहीं मैं आगे कुछ कर सकूंगी, क्योंकि वो लेवल में नहीं देखा था कि नेशनल्स में ऐसा सब होता है. और उसके बाद मेरा जर्नी सब पूरा स्टार्ट हुआ 2023 से कि मैं 100-200 छोड़ के 400 स्टार्ट किया और 2025 में वर्ल्ड यूनिवर्सिटी भी गई थी.
3: તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે નવા સમાચારો સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 મિનિટે રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ.
5: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
6: યે હૈ વિવિધ ભારતી. આજ કે ફનકાર કાર્યક્રમ આપ સુનેંગે કુછ હી પલોં કે બાદ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આરતી અને સૌમિલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો વિનોદ જોશીની આ રચના નયન પંચોલીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાતના 10:30 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ મમતા ફિલ્મનું આ ગીત, સ્વર લતા મંગેશકરનો, શબ્દરચના મજરૂહ સુલતાનપુરીની અને સંગીતકાર રોશન.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો દિલ એક મંદિર ફિલ્મનું આ ગીત, શબ્દરચના હસરત જયપુરીની, સંગીતકાર શંકર જયકિશન.

જ્વેલ થીફ આ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર એસ ડી બર્મન.

ઘર ફિલ્મનું આ ગીત સાંભળશો લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર ગુલઝાર.

અનુપમા આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર કૈફી આઝમી.

લતા મંગેશકરના જ સ્વરમાં હવે સાંભળશો અસલી નકલી ફિલ્મનું આ ગીત, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના બોલ.

ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો મેરા સાયા ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર મદન મોહન, ગીતકાર રઝા મહેદી અલી ખાન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે અમારી પ્રથમ સભામાં સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારામાં વિષય પાઠ વક્તા લતા હિરાણી, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, સુર સરિતા સવારે 6:45, 7:00 સદાબહાર ગીત અંતર્ગત જૂના હિન્દી ફિલ્મ ગીતો, 7:20 ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે, 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 10:02 હિન્દી જગત, 10:30 હિન્દી ફિલ્મ ગીતો, સુગમ સંગીત સવારે 10:45, 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો રજૂ થશે. બપોરે 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત રજૂ થશે 1:10, 1:30 ફોજી જવાનો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, લોકસંગીત 5:45 આપ માણી શકશો. 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત.

તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની યાદી અનુસાર અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહ્યું, તેમજ ઠંડા પવન સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા. આજનું મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. આજનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. આજે રાત્રે 8:30 હવામાં ભેજનું પ્રમાણ 91% નોંધાયું. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. .6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 11:15 થવા આવી છે. અમારી આજની આ બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. જો કે અમારી DTH સેવાનું પ્રસારણ આપ સાંભળી શકશો. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું પ્રાચીન ભજનો ગ્રીષ્મા શ્રીમાળીના સ્વરમાં.

અને ગોગાજી ચૌહાણનો રૂડો પ્રસંગ હોય, કુંવરના લગ્ન લીધેલા હોય સંબરગઢની અંદર, અને માનવ મેરામાં હૈયે હૈયું દળાતું હોય, એકબીજા હળી મળી વાતો કરતા હોય, લગ્નને એમ કહેવાય ટાણે આનંદ કરતા હોય, ઢોલ નગારા વાગતા હોય, બેનું દીકરીઓ ઢોલે રમતી હોય, અને એ ગોગાજી મહા ચૌહાણ કે ચૌહાણોની ચલણી ચલી ના શકે કોઈ, માથા પડે ધડલડે એહી પટંદર હોય, એ ચૌહાણ વંશની વાત કરીએ. એટલે બાપ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પણ યાદ આવતા હોય. એ ગોગાજી મહારાજ ના રૂડા લગ્ન નું ટાણું અને લગ્ન નું ટાણું ગોગાજી મહારાજ એમ કહેવાય કે જાજેરી જાણ જોડી સંબરગઢથી એમ કહેવાય ગાડા ઊંટ બળદ હાથી વગેરે લઈ અને પોતાની જાનુ ચાલતા ચાલતા ચાલતા એમ ખેડ કરતા કરતા ઝાલાવાડ ની અંદર અને જાનુ ઉતરી હોય અને એ ગોગાજી મહારાજના લગ્ન ગીતુ ગવાતા હોય, પોખણા થાય રાજ દરબાર ની અંદર અને પોખણા કરી ગોગાજી મહારાજ જેવા આમ ચોરી ની અંદર આવીને ઉભા હોય, બાપ આસન ના મત આમ આવીને ઉભા રહી આમ આસન વિરાજમાન કરી અને ત્યાં આગળ ગૌર મહારાજ બ્રહ્મદેવ અગ્નિદેવની સાક્ષીએ મંત્ર ઉચ્ચાર કરતા હોય, મંત્રોના ઉચ્ચાર ભણાતા હોય. ઠકરાણા એમ કહેવાય આમ મંત્ર ઉચ્ચાર થાય કન્યા પધરાવાનો સમય આવે અને રાજકુમારી ધીરા ડગ માંડતા માંડતા માંડતા ચોરી ની અંદર આવ્યા હોય અને ચોરી ની અંદર આવેલા બેનો દીકરીઓ લગ્નના રૂડા ગીતડા ગાતા હોય અને એ લગ્નના ગીતડા ગાતા ગાતા આમ મંગળ ફેરા ફરવાની ઘડી આવે, સપ્તપદીના ફેરા લેવાતા હોય અને સપ્તપદીના ફેરા ફરી આમ વરમાળા પહેરાવા જાય ને બાપ, અને વરમાળા પહેરાવા જાય આમ વરમાળા પહેરી ન પહેરી કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવન ગેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોળી ચડેલો, હાથ જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી, પછી ભાગ્યમાં એ ના લખ્યું સહેવું એવા પંચ રાજપૂત ના વીર અભજૂત ને જીવવું તે પછી ત્યાર જેવું. બાપ રાજપૂત નો દીકરો હતો આમ મંગળ ફેરા ફરી રહ્યો હોય અને એમ કહેવાય વર મારા પહેરાયું હોય મંગળ ફેરા ફરતા હોય, પહેલું મંગળ બીજું ત્રીજું અને આમ ચોથું મંગળ ગવાતું હોય અને ત્યાં તો બાપ ઝાલાવાડ ના પાદર માં હળવદ ના પાદર માં બુંગ્યો ઢોલ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ ધ્રીજબાંગ રણીબાંગ આમ ઢોલ નો નાદ થાય અને ઢોલ નો નાદ થતા થતા એમ કહેવાય જ્યાં ગોગાજી ચૌહાણ ની ચોરી છે ને બાપ લગ્ન ની, એ કુટુંબના હગા વાલા ભાયા તું બેઠા હોય અફણ કહુંબા ગોળાતા હોય કે બડી પીપલ કી જાવ સોબત બડું કી રગડ કસુંબલ ગોઠ મુઠ્ઠી ચણુ કી મરગા નેણી નાર દો બેટા ધાવણા આમ જ્યાં ખરલ ની અંદર કહુંબા ઘોળાતા હોય એકબીજાના હમ દઈને ધોવા દેતા હોય કહુંબા ના, અને ત્યાં તો બુંગિયા ઢોલનો અવાજ એકબીજા રાજપૂતના કાને પડવા લાગ્યો, કાને પડે એકબીજા રાજપૂતો ત્યાં માંડવામાં બેઠા બેઠા વાતો કરે કે કોણ વારે ચડે, ઢોલ વાગ્યો સાનો વાગ્યો આમ વાતો કરતા હોય ને ત્યાંથી વાત છૂટે અને ફેરા ફરી રહ્યા ચોથું મંગળ ફરતા હોય ને એ ગોગાજી ચૌહાણના કાને એ વાતનો વાત જાય કે ગામના પાદરમાં બુંગિયો ઢોલ વાગ્યો અને બુંગિયો ઢોલ વાગ્યા પછી તો બાપ કે તારે કે તેજ મેં ચંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજબૂત છુપે નહીં દાતા છુપે નહીં મંગની આયો ચંજન નારીકો નેન છુપે નહીં પ્રીત છુપે નહીં પૂંડ દીકાયો કે કવિ ગંગ કહે સુન સાઈ અકબર કે કર્મ છુપે નહીં ભભૂત લગાય એમ રાજપૂત નો દીકરો હતો બાપ એના લક્ષ્મણ ચાના ના રે હુરજ જાણે ભગવાન કોર કાઢે કે નમુ યાદી આદિત ને હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી રવિ બાબતથી તુજ શીશ નમાવું કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું અહો કેમ હું વરનામું વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવ ને કરોડ 33 ભાઈ રવિ તુજથી ઉપરી કોણ થાય આમ હુરજ જાણે કોર કાઢે અને હાડ મહિનાના વાદળા મંડાણે હોય ને બાપ છતાંય ભુરજ ભાણ છાના નો રે છુપે છુપાય નહીં એમ રાજપૂત નો દીકરો બાળ હોય તોય યુવાન હોય તોય અને વૃદ્ધ હોય તોય ગામના પાદરમાં ઢોલ વાગે ને બાપ તેથી ધર્મની ખાતર કે ધર્મ જાતા

ધરા પલડતા અને ત્રિયા પળંદા તાવ, ત્રણેય ટાણા મરણના પછી કોણ રાજા કોણ રાવ. અને ધર્મની ખાતર થઈ, બેન દીકરીઓની ખાતર થઈ, ગૌ માતાની ખાતર થઈ અને બુંગીઓ ઢોલ વાગતાના હારે એમ કહેવાય ઘોડાના માથા સવાર થઈ જાય ને એ રાજપૂત. અને બુંગિયા ઢોલનો અવાજ સાંભળી વાત પૂછી કે ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું કે બાપ આજ હળવદના પાદરની અંદર એમ

ઢોલ તાનો વાગ્યો અને કોઈ આવીને કહ્યું કે બાપ, આજ હળવદના પાદર ની અંદર એમ કહેવાય, યૌનો ગાયો હરી જતા હોય, ગાયોને લઈને લૂંટેરા જતા હોય અને એની વાર કરવી છે. અને આટલી વાત થાય ને બાપ, પછી તો રાજપૂત નો દીકરો પૂછવાનું ભૂલી જાય ભાન. એની પોતાની જનેદાના ધાવણના એક એક ઘૂંટ યાદ આવતા હોય. અને જેમ કહ્યું ને કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો, હોય બળવાન કે અબળવાન ગેલો, ગીત મંગળ તણા ગાઈને કંઠમાં હોય વર માર ચોડી ચડેલો, હાક જ્યાં હાંભળે દેશ દ્રોહી તણી ભાગ્ય મેં એના લખ્યું છે. એના કદાચ કિસ્મત મંડાણ નહીં મંડાણ્યા હોય એની ચિંતા નથી, અને છતાંય વર માળા ફેંકી માયરાની અંદર ચોરીની અંદર અને ફળ ભરી પોતાની ઘોડીના માથા સવાર થાય. ભયા તું રોગે કે ગોગાજી રવા દો, ગોગાજી રવા દો, અત્યારે મંગળનું ટાણું છે, આ નોધારીને માયરાની અંદર મૂકી અને આમ જવાય નહીં. છતાંય રાજપૂતનો દીકરો બાપ ઘોડાના માથા સવાર થઈ હાથમાં સમચેર ઉઘાડી લે, તલવાર ઉઘાડી લે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ ના નાદ કરતો કરતો એમ કે ભાઈ, જે ગાયો ને લૂંટેરા લૂંટીને જે માર્ગે ગયા હતા ને બાપ, એ માર્ગે હાલી નીકળ્યો મારતા ઘોડે. અને મારતા ઘોડે બાગડતા ધમા બાગડતા ધમા પડ એમ કેવાય, દુશ્મનો હામાં દેખાણ્યા અને દુશ્મનો ને દેખ્યા, ગાયું ને દેખી, ગવોત્રી ને દેખી. અને બાપ ગવોત્રી ને દેખ્યા પછી રાજપૂત નો દીકરો બાપ છાનો ન રહ્યો, પટકાર નાખ્યો ગુફારો. અને પટકાર નાખતા હંગાતે દુશ્મનો સાબદા થયા હોય, આ બાજુ દુશ્મનો સાબદા થયા હોય, લૂંટેરાઓ સાબદા થયા હોય, અને રાજપૂત નો દીકરો એક પછી એક, એક પછી એક, એક પછી એક એમ કહેવાય, દુશ્મનો ના મત તલવાર ના ઘા કરવા માંડ્યો, તલવારે તોરણો બંધાવવા લાગ્યા હોય કે ભૂજા બળે ભાન મરવા મેદાન બન્યો, બબરાન ઝુલોક કરી, એ દારૂમાં દીવાન પીધો બે પ્રમાણ કર, મેં કુરબાન કુરબાન કરી, ઉતર્યો સુરાન ભર્યો અભિમાન, એ ભૂપત હાથ બટુકા ભરે કે કડ ડાક હુબાક ધ્રુબાક મચાવત હાક મારે નહીં રાગ ધરે, ચરડાક ચીરે ચામડી નકતી ત્યાં તો બત્રીસી દાંત છૂટી પડે, ગાંડો બની ગયો બાપ. અને એ ગોગોજી ગાંડો બની દુશ્મનો ને એમ કહેવાય, માથા ઉતરવા માંડ્યો, કોઈના હાથ પડ્યા હોય, કોઈના પગ કપાયા હોય, કદાચ કોઈના માથા પડી ગયા હોય, અને એ ગાયોને બચાવી દુશ્મનો ભાગવા લાગ્યા. દુશ્મનો ભાગતા ભાગતા આમ દુશ્મનો ભાગ્યા, ગાયોને હંકારીને પાછા આવવા લાગ્યા. ગાયોને લઈને આવી પાછળ આખું ગામ આવેલું, ત્યાં ઝાલોર ની અંદર, આજે એમ કહેવાય ઝાલાવાડ ની અંદર એક રાજપૂતો દીકરો પરણવા આવ્યો હોય, 54 વર્ષ તો કુળદીપક પરણવા આવ્યો અને આજ ગાયોની વારે ચડ્યો અને આખું ગામ પાછળ જોયું હોય, અને આવતા ગાયોને વારીને આવતો હોય, કેવો રૂડો લાગતો હશે બાપ. આમ તલવાર ની અંદર એમ કહેવાય ટપાક ટપાક ટપાક, જ્યાં રુદ્રના ટીપા પડતા હોય ધરતીના માથે, માં વસુંધરા કદાચ ઘડીકના માથે હરક ખાતી હોય, અને એવું રૂપ દેખીને ગોગાજીને આવતા દેખ્યા, બધી ગાયુ આવી. પણ એક રોડી રોડ બાઈ, એક વિધુરબાઈ, અને વિધુરબાઈ ની એક ગાવડી નું આવેલી, એક વાછડી નું આવેલી, અને વાછડી ને આવીને, અને એ વખતે બાઈ માલધારી ની દીકરી લાછુએ એટલું જઈને કહ્યું કે રાજપૂત બાપ, 125 ની તો હવ ગાયું પાછી વાળ, પણ આ રોડી રોડ બાઈ ની, આ નાના છોકરાને છાસુ પીવા વાળાની ગાયું કોણ પાછી વાળ. અને આટલી વાત કરી કે 125 ની ગાયું હવું પાછી લાવ, પણ રોડી રોડ ની ગાય કોણ પાછી લાવ વાછડીયું. અને આ વાત સાંભળીને ગોગોજી પછી ભાન ભૂલી ગયો બાપ, ફરી મારતા ઘોડે પાછો, અને પાછો જો વાછડીને બચાવવા જાય ને, અને વાછડીને જેથી બચાવવા ગયો ગોગાજી ચૌહાણ, પાછળથી યૌવનો ઉભેલા, અને યૌવનો ઉભેલા પાછળથી ગોગાજીના મસ્તકના માથે ઘા કર્યો, અને મસ્તકના માથે જેથી ઘા કર્યો ને, એ પોતાના ધડ માથાથી મસ્તક ઉતરી ગયું, જાણે કોઈ કુંભાર ચાકડો માથાથી એમ કહે પિંડ ઉતારી લે, માટીનો પિંડ ઉતારી લે ચાકડા માથાથી, એમ ગોગાજીનું મસ્તક ધડ માથાથી ઉતરી ગયું. અને પછી તો ગાંડો બનેલો રાજપૂત પોતાના કુળની એક એક વાતોને યાદ કરે,

સંબરગઢનો ધણી પોતાના રાજનું ભાન હોય, અને સંબરગઢના ધણીએ બાપ નાદાત વાળી નાખ્યો દુશ્મનોનો, યૌનોનો નાદાત વાળ્યો. આમ મોગલો ભાગવા માંડ્યા, ત્રાહિમામ થઈ ગયા. વાછડી લઈને આવતો હતો ને બાપ, ત્યાં પાછળથી ઘા આવેલો, પોતાનું મસ્તક જુદું થઈ ગયેલું. આજ પણ મસ્તક ઈ રણની અંદર બાપ મોજુદ પડ્યું છે ગોગાજીનું. અને ત્યાંથી જોડીની અંદર કે રજ ટપકતી સો સો જોડી સમરા ગણતી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. માની આઝાદી ખાતર કામ આવી ગયો હોય એની આંખની અંદર એમ કેવા હરગના પોરા હોય, અને ઈ સબ લઈ ઈ જોડી લઈ અને પોતાના ભાયાતું પોતાના કુટુંબીજનો સગાવાલા ભેળા મળી ઝાલાવાડના હળવદ દરબારમાં આવ્યા. ઠકરાણાને ખબર પડી કે ચોરીની વચ્ચે મૂકી રહ્યા રાજપૂત સ્વર્ગા પરના એમ કહેવાય પોખડા થવા લાગ્યા હોય. રાજપૂતાણીએ પોતે મનમાં વિચાર કર્યો કે મારી જિંદગી અધવચ, પણ એ સબને લઈ એ રાજપૂતો એ જોડીને લઈને ધીમા ધીમા ચાલતા ચાલતા પોતાના વતન સંબરગઢ તરફ આવવા માંડ્યા. અને આવતા આવતા રસ્તામાં એમ કહેવાય મહેશભાઈ જ્યાં જ્યાં એ ગોગાજીનું સબ જન બાપ ધરતી માં તો પછી મુકાય નહીં, વીર પુરુષ હતા, વીરવર પુરુષ હતા. કે ત્રણ સાગ રાજપૂતની જગમાં ઉંચેરી જાણ, ચુવાણ સોળંકી રાઠોડ એ જગમાં નામ કમાય. આવો બાપ રાજપૂત સમાજ એક એક વાતું કરીને વીરવર પુરુષની અને ગાયોની વારે ચડવા વાળા પુરુષોને બાપ એને હજારો વંદન છે, એને કોટી કોટી પ્રણામ કરવા પડે. અને સબ લઈને જયારે આવતા હતા ને રાત વાહો થાય, કોઈ ઝાડની માથે કોઈ વરગડીના માથે આમ સબ ભરાવી અને રાત વાહો કરે. અને જે સબ હતી જે જોડી હતી ને એ જોડીની અંદર જ્યાં જ્યાં એમ કહેવાય લોહીના ટીપા પડે, ધરતી માત્ર રક્તના ટીપા પડે ને ત્યાં ત્યાં ગોગાજીના મંદિરો બને બાપ. અને એ સબ લઈ પોતાના વતન ચાલતા ચાલતા ચાલતા ધીરે ધીરે કરતા પોતાના વતન સંભરગઢની અંદર આવ્યા. અને સંભરગઢની અંદર આવી બાપ પોતાના દેહનો કુટુંબી ભાઈયા તો હે પોતાના પરિવારે ભેગા મળી અને એમ કહેવાય ચિતા ખડકાવી અગ્નિ દાહ દીધો. અને રાજપૂતાની ભેળી સતી થતી હોય અને એ ગોગાજી ચૌહાણ આજે પણ સંભરગઢની અંદર પૂજાતો હોય. અને એ વખતે લાછલે કહ્યું હતું કે ગોગા ગોગા ગોગ સલામ, લાછલ ભાઈના વીર સલામ, તમે દેખતા અમે આંધળા, તમારી આંખે દીવા બળે અમારી આંખે પિયા વળે, ડાભી બોલાવું જમણી ઓકારો દેજો. અને જમણી બોલાવું ને તો બાપ ડાભી ઓકારી દેજો. હે લાછલના વીરા બાપ, વાટે ઘાટે મારા ધણી બાપ તું રકોપા મારા કરજે. આજે પણ માલધારી સમાજ ઘેર ઘેર ગોગાના બેહણા કરાવી અને સંબરગઢના ગોગાજી ચૌહાણના પૂજાઓ કરતા હોય, એની પ્રાર્થનાઓ કરતા હોય અને ગુજરાતના ગામડે ગામડે ગોગાજી મહારાજનો મહિમા ગવાતો હોય. બાપ આજે સંબરગઢમાં અખંડ પૂજાતી હોય દાદાની જો ગોગાજી.